సుప్రభాతం. ఎఫ్ఎం బ్యాండ్ 96.7 మెగాహర్ట్స్ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. આજે મંગળવાર, શક સંવત 1948, અષાઢ દિનાંક 9, તારીખ 30 જૂન 2026. મંગળવારની મંગળ પ્રભાતનો 5:58 આ સમય. મંગળ ધ્વનિ સારંભીએ આજના દિવસના પ્રસારણને. અનુમાન આપણા મનની કલ્પના અને અનુભવ આપણા જીવનનો પાઠ. આ સુવિચાર સાથે આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે.

96.7 એફએમ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર પ્રાતઃકાલીન ભક્તિ સંગીત કાર્યક્રમ છે અર્ચના.

ત્રાજવામાં તોલીને એટલે સારી રીતે સમજીને વિચારીને બોલે છે. કબીર સાહેબની આ વાણી શ્રોતા મિત્રો, કબીર સાહેબે લખેલું આ ભજન હમણાં જ આપે સાંભળ્યું બાલકૃષ્ણ વૈષ્ણવના કંઠે. અને હવે એક પ્રાચીન ભજન સાંભળીએ અમરનાથ નાથજીના સ્વરમાં.

0: ભક્ત કવિ પ્રેમાનંદનું આ ભજન પરાગી પારેખના કંઠે આપે સાંભળ્યું અને આ સાથે પૂરો થયો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો અર્ચના કાર્યક્રમ. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આજ છે અમદાવાદ કેન્દ્ર. અમૃતધારા આજે સાંભળીએ જીવન એક પડકાર વિશે લઘુવાર્તા. વક્તા છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા.
1: જીવન એક પડકાર છે. માણસના આત્માને કાયર માણસના ખોળિયામાં પડ્યા રહેવું ગમતું નથી, કારણ કે માણસનું નિર્માણ જ પડકારો ઝીલવા માટે થયું છે. ઈશ્વરે દિમાગ, હૈયું અને હાથ એમને એમનેમ નથી આપ્યા. એ ત્રણનો સદુપયોગ જ જીવનમાં આવતા પડકારોને પહોંચી વળવામાં મદદ કરે છે. પડકારો ઝીલવાની પ્રતિજ્ઞાવાળો માણસ આત્મવિશ્વાસપૂર્વક કહેશે, જો હોતા હૈ વો હોને દો, એવો પૌરુષ કા કથન હૈ, પૌરુષહીન કા કથન હૈ, જો હમ ચાહેંગે વો હોગા, ઇન શબ્દો મેં જીવન હૈ. આપે છોડ પરના ફૂલને જોયું હશે, શરદી આંધી વર્ષાની હેલી બળબડતા બપોર વચ્ચે પણ એ પડકારો ઝીલીને ખીલતું રહ્યું છે, પણ એને તોડીને ફૂલદાનીમાં સજાવવામાં આવે એટલે કરવામાં માંડે છે. પડકાર એ વિકાસ માટે

માટે પ્રતિજ્ઞાબદ્ધ રહેવાનો કુદરતનો સંદેશ છે. અવતારી વિભૂતિ હોય કે સામાન્ય આદમી, જેઓ કાળની કસોટીઓ સામે ઝૂક્યા નથી, તેઓ જ જગતમાં મહાન બની શક્યા છે. અબ્રાહમ લિંકન કે મહાત્મા ગાંધી, જેમણે કશુંક હાંસલ કર્યું છે, તેઓ પડકારો વચ્ચે પણ અડીખમ ઊભા રહ્યા છે. મોત આવે તે છતાં મરવું નથી, એમની પ્રતિજ્ઞા. મોત આવે તે છતાં મરવું નથી, જિંદગી તારા ટકી ડરવું નથી, લે સીતમ જાજા.

0: રડવું નથી, તું રડાવે તે છતાં રડવું નથી. પડકારોએ જ મહાન સંગીતકારો, શિલ્પીઓ, સાહિત્યકારો, ચિંતકો અને નેતાઓ વિશ્વને આપ્યા છે. તમે પોતે તમારા ભાગ્યના વિધાતા છો. એ વાત યાદ રાખી લાચારી ન અનુભવશો. પડકાર ઝીલવા પ્રત્યે પલાયનવાળી બની ઉન્નતિની તકને જવા ન જ દેશો. શ્રદ્ધાનો પાલવ ક્યારેય છોડશો નહીં અને સ્વનું અપમાન કરી મામૂલીની યાદીમાં મુકાવા પાત્ર બનશો નહીં. જીવન એક પડકાર છે તો તમે કહી દો કે હું પડકાર સામે પણ મહાપડકાર છું. આ વાત સાચી છે કે ફરિશ્તે સે બહેતર હે ઇન્સાન બનના, ફરિશ્તે સે બહેતર હે ઇન્સાન બનના, મગર ઇસમે પડતી હે મહેનત જ્યાદા. આમ જીવનમાં પડકાર એ વ્યક્તિને ઝીરોમાંથી હીરો બનાવી શકે છે. જેમણે જેમણે જીવનને પડકાર તરીકે લીધું છે તેઓ આસન પર બેસી રહેવાને બદલે સિંહાસન સુધી પહોંચી શક્યા છે. અને એ સિંહાસન પર પહોંચવાની એક જ લાયકાત છે, સતત પરિશ્રમ, પરિશ્રમ, આત્મવિશ્વાસ અને પડકારો ઝીલવાની તૈયારી. આ જો તૈયારી તમારામાં હશે તો વિશ્વ દેવતા પણ હરખાશે અને જેઓ કદી પાછા પડતા નથી એને કુદરત પણ પાછા પડવા દેતી નથી. અને કુદરત સફળતાનો માર્ગ એને ચીંધે છે અને આવા વિરલાઓ પડકારો ઝીલીને એ માર્ગે પહોંચીને પોતાના સપનો સાકાર કરે છે.
1: જીવન એક પડકાર, આ લઘુચિંતનાત્મક વાર્તા શ્રેણીનો આ લઘુ વાર્તા આપે સાંભળી ડૉક્ટર ચંદ્રકાંત મહેતાના સ્વરમાં. આહતી અમૃતધારા વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આજ અમદાવાદ કેન્દ્ર. હવે જોડાઈશું મુંબઈના વિવિધ ભારતી કેન્દ્ર સાથે.
2: સેવા દેશ કી સુરીલી ધડકન, આઈએ સુને શ્રી રામચરિત માનસ ગાન ભાગ 235.

ભૂલે બેસરે ગીત જૂના ગીતોની આ મજા આપે માણી રહ્યા છું મુંબઈના વિવિધ ભારતી કેન્દ્ર સાથે જોડીને શ્રોતા મિત્રો. આજે વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારનું 7:10 સમય થઈ રહ્યો છે. આજ કાર્યક્રમને ફરી સાંભળીશું, પણ તે પહેલાં પ્રાદેશિક સમાચાર સાંભળીએ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગઈકાલે 7072 કરોડના રોકાણ કરારો થયા. મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા. જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. વડોદરા ખાતે યોજાયેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. ત્યારબાદ સાંજે 2 દિવસીય કોન્ફરન્સનું સમાપન થશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટઅપ પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીઝને નવેસરથી વ્યાખ્યાયિત કરતા પ્રવાહો અંગે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીસના વિષય પર પેનલ ચર્ચા સાથે બીજા દિવસની કોન્ફરન્સની શરૂઆત થશે. આ ઉપરાંત ગિફ્ટ સિટી ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશદ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી રાજીવ રતનસિંહ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આજે દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. રાજ્યના મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આરંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં પરિષદનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં મધ્ય ગુજરાત માટે 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તક ઊભી થશે. મુખ્ય રોકાણોમાં GSFC દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ માટે 2000 કરોડ રૂપિયાના રોકાણોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મધ્ય ગુજરાતની VGRCના પ્રથમ દિવસે વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરી. તેમણે ભારત સ્થિત યુક્રેનના રાજદૂત ડોક્ટર એલેક્ઝાન્ડર પોલિશચુક સાથે બેઠક કરી ફાર્માસ્યુટિકલ, ખેતી

0: અને નવીનીકરણીય ઉર્જા તથા ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી. શ્રી પટેલે લાંબા ગાળાની સમૃદ્ધિ માટે બંને દેશો વચ્ચેના સંબંધો પર મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ મુંબઈ સ્થિત આયર્લેન્ડના કોન્સુલ જનરલ પેટ્રિક ડફી સાથે પણ બેઠક કરી. બેઠકમાં સ્કિલ ડેવલપમેન્ટ, ટેકનોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવા પરસ્પર ચર્ચા વિમર્શ કરાયો. દરમિયાન ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત અઝામત યેસ્કારેયેવે ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026 પાછા ખેંચી લીધા છે. પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ઊભી થયેલી વિક્ષેપની સ્થિતિ દરમિયાન સરકારે પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ સ્થિર રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં થયેલા તીવ્ર વધારાથી રિટેલ ગ્રાહકોનું રક્ષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરિણામે કેટલાક ઔદ્યોગિક, વ્યાવસાયિક અને સંસ્થાકીય ગ્રાહકોએ રિટેલ આઉટલેટ્સ પરથી ઇંધણ મેળવવાનું શરૂ કર્યું, જેના લીધે ઇંધણના અન્યત્ર ડાયવર્ઝન, સંગ્રહખોરી અને કાળાબજારની ઘટનાઓ સામે આવી, જેણે ઇંધણના ન્યાય વિતરણને અસર કરી હતી. બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ઓટલા અને શાક માર્કેટ વિસ્તારમાં થતી ગીચતાને કારણે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી નગરપાલિકા દ્વારા પોલીસ ટીમ સાથે રાખી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ મેગા ડ્રાઈવમાં ગત સાંજ સુધીમાં શાક માર્કેટ વિસ્તારમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતા, તો અમરેલી શહેરમાં પણ દબાણ હટાવ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપ્યા બાદ મોટાભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા અને બાકી રહેલ જગ્યા પર નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ અધિકારીઓ જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે 3 દિવસના વિરામ બાદ ફરીથી ટ્યુશન ક્લાસમાં ફાયર સલામતી અંગેની ચકાસણીની ઝુંબેશ શરૂ કરી હતી. આ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર NOC અને ફાયર સલામતીની વ્યવસ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાયર પ્રણાલી અને જરૂરી ફાયર NOC વિના ચાલી રહેલા 3 ટ્યુશન ક્લાસીસ ઝડપાઈ આવતા મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી 3 ક્લાસ સીલ કરી દીધા હતા. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે નટ અને મદારી સમાજના લાભાર્થી પરિવારોને પ્લોટ ફાળવણીના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. પ્લોટની ફાળવણી લાભાર્થી પરિવારોને આવાસ, શિક્ષણ, આરોગ્ય, રેશનકાર્ડ, આધારકાર્ડ અને અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે. વર્ષ 2021થી પડતર આ મુદ્દો વહીવટીતંત્રના સંકલિત પ્રયાસોથી ઉકેલાયો હોવાનું જનકલ્યાણના પ્રમુખ સુરેશ રાઠોડે જણાવ્યું હતું.
1: વર્ષોથી રખડતા, ભટકતા, જેના નામ સરનામા વગરના, ઓળખ વગરના લોકોને આજે જે ઓળખનું સરનામું મળ્યું છે એ બદલ વિચરતી અને વિમુખ જાતિના નટ અને મદારી સમાજના લોકો ખૂબ ખૂબ આભાર માને છે, આનંદી ઉત્સાહિત છે અને સમગ્ર વહીવટીતંત્રમાં આભાર માનીએ છીએ.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા અષાઢી બીજના દિવસે 16મી જુલાઈના રોજ યોજાશે. સલામતીની અભેદ વ્યવસ્થા વચ્ચે આ યાત્રા યોજાશે, ત્યારે આ વર્ષે પોલીસે ઈ વ્હીકલ દ્વારા પેટ્રોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, તેમ અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
2: इस तैयारी के भाग स्वरूप में आज पूरे रथ यात्रा के रूट के ऊपर 100 से ज्यादा ईवी वाहनों के द्वारा पेट्रोलिंग करने में आ रही है. हर साल पुलिस के द्वारा सारे रूट के ऊपर पेट्रोलिंग और एरिया डोमिनेशन के लिए व्हीकल के द्वारा फ्लैग मार्च और पेट्रोलिंग करी जाती है. इस साल क्लीन और ग्रीन पहल के अंतर्गत 100 से ज्यादा ईवी टू व्हीलर वाहनों द्वारा समग्र रथ यात्रा के रूट ऊपर पेट्रोलिंग है वो करने में आ रही है.
0: ગુજરાતમાં આગામી 7 દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે, જેમાં 5 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 જુલાઈથી 5 જુલાઈ સુધી ભારે અને ખૂબ ભારે વરસાદની સંભાવના છે. આ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. તટીય વિસ્તારોમાં પવનની ઝડપ 15-20 નોટ અને ઝોકા 25 નોટ સુધી પહોંચી શકે તેવી હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે શક્યતા વ્યક્ત કરી છે.

0: आज का जो तटीय क्षेत्र में पवन का दिशा रहने का स्थिति रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। स्टीप प्रेशर ग्रेडियंट के कारण अभी जो स्पीड रहेगा 15 से 20 नॉट गस्टिंग जो स्पीड रहेगा, जो झोंका रहेगा 25 नॉट जाने का संभावना भी रहेगा। अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई दिया गया है और एक दो स्पेल बारिश का भी संभावना रहेगा और अधिकतम तापमान जो है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना बताया गया है।
1: રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે 33 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ 2 ઇંચથી વધુ વરસાદ સુરત જિલ્લાના સુરત શહેર અને તાપી જિલ્લાના વાલોડમાં નોંધાયો છે, જ્યારે સુરતના માંગરોળ, કામરેજ, પલસાણા, અરેઠ અને વલસાડ જિલ્લાના ઉમરગાંવમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે અન્ય તાલુકામાં હળવા વરસાદી ઝાપટાં થયા છે। દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામમાં હળવો વરસાદ થયો છે। ગઈકાલ સાંજ સુધીમાં ચીખલીમાં 18 મિલીમીટર, વાંસદામાં 3 અને ખેરગામમાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો છે। તો ચોમાસુ લંબાતા ગણદેવીમાં આદિવાસી મહિલાઓએ મેહુલિયો કાઢી વરસાદને રીઝવવા માટે પરંપરા નિભાવી હતી। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આજે વીજ પુરવઠો બંધ રહેશે। મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લુણાવાડામાં આવેલ 66 કિલોવોટ સબસ્ટેશનમાં આવેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વીજ કાપ મુકાશે। ચોમાસા પહેલાં રિપેરિંગની કામગીરી માટે આજે પુરવઠો બંધ કરવામાં આવશે। નવસારી જિલ્લાના ધરમપુર ખાતે યોજાયેલી ઓપન ખોખો સ્પર્ધામાં વાંસદા તાલુકાની ટીમ રનરઅપ વિજેતા થઈ છે। ધરમપુર SMC હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 14 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વાંસદા તાલુકાની ટીમ વિજેતા બની છે। ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પહેલા જ દિવસે 91.93% લક્ષ્યાંક હાંસલ થયો। પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવીને 0 થી 5 વર્ષની વયજૂથના બાળકોને પોલિયો રસીકરણ કરાયું હતું। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે। ગઈકાલે 7,072 કરોડના રોકાણ કરારો થયા। મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી। કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા। બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા। જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા। અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ। હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: વિવિધ ભારતી બન જાતી હૈ એકાકીપન કી સાથી
3: એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ
2: વિવિધ ભારતી સે ગૂંજતે હૈ કુછ અનમોલ લગવે
3: તેરા જવાબ નહીં
2: છેડતા હૈ મોહબ્બત કા રાગ
3: પ્યાર કા રાગ સુનો રે
2: બજતા હૈ છાયા ગીત વિવિધ ભારતી સે
3: સદા રહી હૈ સદા રહેગી
2: તો સુનિયે રોજ રાત 10 બજે છાયા ગીત સિર્ફ વિવિધ ભારતી પર। જિનકી બાંસુરી કી મધુર તાન સે મન કા હર કોના ઝંકૃત હો ઉઠતા હૈ જિનકી ઉંગલિયો કે સ્પર્શ સે બાંસુરી ગુનગુનાને લગતી હૈ जिनकी साधना ने बांसुरी को विश्व मंच पर एक नई पहचान दी।
4: दरबारी के गंधार के आंदोलन में ऐसा लगता है कि बादल उमड़ घुमड़ रहे हैं मगर बरस नहीं रहे हैं। वो जो घुटन है उस घुटन को दरबारी के गंधार में जब तक न लाया जाए वो आप कह सकते हैं कि मैंने उस पे मेहनत किया।
2: जिनकी हर प्रस्तुति श्रोताओं को सुरों के अलौकिक संसार में ले जाती है। पद्मश्री पंडित रोनू मजूमदार, संगीत सरिता, नई श्रृंखला, शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका 1 जुलाई से सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर।

0: આકાશવાણી
1: સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું. અને સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની 2 દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગર ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં રાષ્ટ્રપતિ આવતીકાલે અનંતપુરમ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. બહાદુરી બદલ રાષ્ટ્રપતિ ભવનમાં બીજા સંરક્ષણ સન્માન સમારોહમાં આ શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા છે. સાંભળીએ એક અહેવાલ.
2: રાષ્ટ્રપતિને સમારોહ મેં 7 સર્વોત્તમ યુદ્ધ સેવા પદક, 30 પરમ વિશિષ્ટ સેવા પદક, 12 ઉત્તમ યુદ્ધ સેવા પદક ઓર 56 અતિ વિશિષ્ટ સેવા પદક પ્રદાન કિયે. અતિ વિશિષ્ટ સેવા પદક પાને વાલો મેં એયર માર્શલ તરુણ ચૌધરી, લેફ્ટનન્ટ જનરલ નીરજ વાર્ષ્ણે ઓર વાઇસ એડમિરલ આનંદ વાઈ સરદેસાઈ શામિલ હૈ. સર્વોત્તમ યુદ્ધ સેવા પદક સે સમ્માનિત હોને વાલો મેં લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા, એયર માર્શલ નાગેશ કપૂર ઓર લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ શામિલ હૈ. પરમ વિશિષ્ટ સેવા પદક પાને વાલો મેં વાઇસ એડમિરલ સંજય વાત્સયન, લેફ્ટનન્ટ જનરલ મનજિંદર સિંહ ઓર એયર માર્શલ આશુતોષ દીક્ષિત શામિલ હૈ. ઉત્તમ યુદ્ધ સેવા પદક સે સમ્માનિત હોને વાલો મેં લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ, એયર માર્શલ મનીષ ખન્ના ઓર વાઇસ એડમિરલ તરુણ સોપ્તી શામિલ હૈ. સૌમ્યા શરણ કે સાથ અમન યાદવ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
1: ગુજરાતના વડોદરામાં ચાલી રહેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટ પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીને અસર કરતા પ્રભાવો અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટરિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીના વિષય પર પેનલ ચર્ચા સાથે જ દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિવિધ વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો હતો, જેમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણો કરારો કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે. આ ઉપરાંત MSME ક્ષેત્રે ડિજિટલ વિસ્તાર અને AIની

0: વેગ આપવા માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગિફ્ટ સિટી, ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશ દ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈ સ્પિરિટ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026 પાછા ખેંચી લીધા છે.
1: मंत्रालय के अनुसार पश्चिम एशिया संकट के दौरान अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें बढ़ गई हैं, लेकिन सरकार ने आम लोगों को राहत देने के लिए पेट्रोल और डीजल की खुदरा कीमत में बढ़ोतरी नहीं की. इससे खुदरा और थोक कीमतों में अंतर आ गया है. इसी वजह से 12 जून में अस्थायी प्रतिबंध लगाए गए थे. इसके तहत एक ग्राहक या वाहन को एक दिन में अधिकतम 200 लीटर डीजल देने की सीमा तय की गई थी. इसका उद्देश्य काला बाजारी और जमाखोरी रोकना तथा सभी उपभोक्ताओं को पेट्रोल और डीजल की पर्याप्त उपलब्धता सुनिश्चित करना था. मंत्रालय ने कहा कि अब देश में पेट्रोल और डीजल की आपूर्ति सामान्य हो गई है, इसलिए जनहित में इन अस्थायी प्रतिबंधों को वापस लेने का फैसला लिया गया है. अमन की रिपोर्ट के साथ आकाशवाणी समाचार के लिए आदित्य प्रताप सिंह.
0: आ समाचार आप आकाशवाणी पर थी सांभळी रह्या छो. आ समाचार नो जीवंत प्रसारण आप अमारी यूट्यूब चेनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो. वधु समाचार माटे अमारी वेबसाइट newsonair.gov.in/gu અને અમારો એક્સ હેન્ડલ AIR_news_abad ને ફોલો કરશો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓને શેરી શ્વાનના હુમલા અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તંત્રએ રખડતા કૂતરાઓના હુમલા, જાહેર સલામતી અને ન્યાયિક નિર્દેશોનું પાલન કરવાના હેતુથી પગલાં મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. એ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો જાહેર કર્યા છે. તમામ સંબંધિત વિભાગોને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા નિર્ધારિત સમયમર્યાદામાં લાગુ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો હેતુ બાળકો, મહિલા અને જાહેર માર્ગો ઉપર સતત કાર્યરત લોકોની સલામતીનો છે. અમેરિકા અને ઈરાન આજે કતારની રાજધાની દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પરના વિવાદને ઉકેલવા માટે વાટાઘાટો કરશે. આ બેઠક અમેરિકા અને ઈરાન વચ્ચે જળમાર્ગ પર ફરી તણાવ વચ્ચે થઈ રહી છે, જેના દ્વારા વિશ્વના 20% ક્રૂડ ઓઇલની વહન થાય છે.
2: विश्व के लगभग 20% कच्चे तेल का परिवहन इसी जलमार्ग से होता है. हाल के दिनों में दोनों देशों के बीच मिसाइल हमलों के कारण हॉर्मुज जलडमरू मध्य में जहाजों की आवाजाही और व्यापार प्रभावित हुआ. हालांकि दोनों देशों ने कल अस्थायी युद्ध विराम पर सहमति जताई है. इस महीने हुए समझौता ज्ञापन की अलग अलग व्याख्या के कारण दोनों देशों के बीच फिर तनाव बढ़ गया था. दोनों देशों के बीच होने वाली इस वार्ता में सुरक्षित नौवहन, व्यापार क्षेत्र में तनाव कम करने के उपायों पर चर्चा होने की संभावना है. समाचार कक्ष से शक्ति सिंह.
0: ભારતીય સેનાએ મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીની પીપલ્સ લિબરેશન આર્મી PLA તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને કેમ્પ બનાવ્યા છે. સેનાએ રિપોર્ટ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની જમીન પર કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત ટીકા કરી છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા આ આક્રમકતાનું સ્પષ્ટ કૃત્ય અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પર હુમલો છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સીધો ખતરો છે. ભારતે અફઘાનિસ્તાનના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે, અને ઘાયલો વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે તેના અટલ સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતીય ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી 2 મુખ્ય નિર્ણયોની જાહેરાત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે.
3: फैसलों का उद्देश्य भारतीय सिनेमा को वैश्विक स्तर पर अधिक प्रतिस्पर्धी बनाना और फिल्म निर्माण के लिए बेहतर माहौल तैयार करना है. सूचना और प्रसारण मंत्रालय ने प्रसार भारती के अध्यक्ष प्रसून जोशी की अध्यक्षता में एक उच्च स्तरीय अध्ययन समूह का गठन किया है. ये समूह भारतीय सिनेमा के सामने मौजूद अवसरों और चुनौतियों का अध्ययन कर उद्योग को मजबूत बनाने के सुझाव देगा.
0: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા UCC લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે ગુરુવારે નિર્ધારિત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બિલનો ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કરાશે. ગુજરાત, ઉત્તરાખંડ અને આસામના મોડેલને અનુસરીને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા એજન્સીઓએ પંજાબથી જમ્મુ અને કાશ્મીર સુધીના માર્ગ યાત્રા માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત સાથે

0: ગતિવિધિ પર ધ્યાન રાખી રહ્યા છે. 57 દિવસ સુધી ચાલનારી આ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો સમૂહ જમ્મુ પહોંચ્યો છે. સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તે સાથે હવે આ ભંડોળ 60,000 કરોડ રૂપિયા થયું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી.
1: આજના અખબારોમાં વિવિધ સમાચારો છપાયા છે. ગુજરાત સમાચાર અને નવ ગુજરાત સમય લખે છે કે દિલ્હીમાં નવી ઇવી પોલિસી, 2028થી પેટ્રોલ ટુ વ્હીલર બંધ, ઇલેક્ટ્રિક વાહનોને 1 લાખ સુધીની સબસિડી. પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો, 40ના મોતના સમાચાર સંદેશે પ્રથમ પાને છાપ્યા છે અને ફૂલછાબે પણ આ જ સમાચાર મુખ્ય મથાળે લીધા છે. દિવ્ય ભાસ્કર લખે છે કે 2029થી અમરનાથ ગુફા સુધી કેબલ કાર ચલાવવાની તૈયારી. સ્થાનિક સમાચારોમાં 3 વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં 13.30 લાખ કરોડના રોકાણ માટે 9,499 MOU થયા. 5 જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં 8 નવી GIDCની સ્થાપના કરાશે અને ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા UCC લાગુ કરવાનો નિર્ણય લીધો. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની. શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું અને સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વિવિધ ભારતી 96.7 એફએમ વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આજ છે અમદાવાદ કેન્દ્ર. ઝરોખા આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હમણાં થોડી વારમાં એટલે કે 8:15 મુંબઈના વિવિધ ભારતી કેન્દ્ર સાથે જોડીને સાંભળીશું ત્રિવેણી કાર્યક્રમ. ત્યારબાદ ચિત્રલોક 8:30, 9:30 આજ કે ફનકાર.

સવારે 10:02 હેલો હેલો ફોન ઇન ફરમાઈશ, 11:02 એક થીમ પર આધારિત દિલસે કાર્યક્રમ, 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતો તરન્નુમમાં. બાર:05 યાદો કી મહેફિલ, 1:00 સુરીલા સફર, 2:00 ત્રિવેણી કાર્યક્રમ, તો 2:35 ગુજરાતી ગીત. ત્રણ વાગે સખી સહેલી, 4:00 પિટારામાં સહતનામાં,

સાંજે 5 વાગે સરગમ કાર્યક્રમમાં આપ સાંભળશો 1990 થી આગળના વર્ષોના ફિલ્મી ગીતો. 5:30 સુરીલી સાંજમાં ગુજરાતી ગીતો, તો 6 વાગે સુરીલા સફર. 1980ના દાયકા સુધીના હિન્દી રેટ્રો ગીતો. 7 વાગે જયમાલા. 8 વાગે તો આજ

અને 15 મિનિટે દોસ્તો ઝરો ખાની બાદ તરત જ નવા હિન્દી ફિલ્મી ગીતો ચિત્રલોકમાં. 9 વાગે આપકે લીએ. નવ અને 30 મિનિટે ફિલ્મ સંગીતની સફર. રાત્રે 10 વાગે છાયા ગીત અને 10 અને 30 મિનિટે ઢલતી જાય રાત.

0: जज्बात की नरम छांव।
1: पर विविध भारती ने विज्ञापन प्रसारण सेवा अनुवाद छे अमदावाद केन्द्र सवार 10 નો સમય થવા જઈ રહ્યો છે। થોડી જ વારમાં મુખ્ય સમાચાર અપાશે।

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં સેન્સેક્સ 250થી વધુ, જ્યારે નિફ્ટીમાં 90 પોઈન્ટથી વધુનો ઘટાડો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની 2 દિવસની મુલાકાતે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તમામ કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓને શેરી શ્વાનના હુમલા અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો. નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વમાં સમિતિની રચના કરાઈ. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની. શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આંતરરાષ્ટ્રીય સંસદ વાદ દિવસ પર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિશ્વભરની લોકશાહી સંસ્થાઓને શુભેચ્છા પાઠવી. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે વડોદરામાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગઈકાલે 7,072 કરોડના કરારો થયા. મુંબઈ કસ્ટમ્સ અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર 2.38 કરોડ રૂપિયાની કિંમતના માદક પદાર્થની દાણચોરી કરવાના આરોપમાં અબુધાબુથી આવતા મુસાફરની ધરપકડ કરી. વેનેઝુએલામાં થયેલા ભૂકંપમાં મૃત્યુઆંક 1,719 પર પહોંચ્યો. હજારો લોકો હજુ પણ ગુમ. ઓપરેશન અમિસ્તાદ અંતર્ગત ભારતે તબીબી અને રાહત સહાય મોકલી. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફેડરલ રિઝર્વના ગવર્નર લિસા કુકને હાલ પદ પરથી દૂર કરવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો. અમેરિકા અને ઇરાન આજે કતારની રાજધાની દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પરના વિવાદને ઉકેલવા માટે વાટાઘાટો કરશે. ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાની ટીકા કરી. શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હોવાના અહેવાલને ભારતે નકારી કાઢ્યા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી. અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-1થી હરાવ્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી
2: આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
2: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
1: ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્કાર. કેમ છો શ્રોતા મિત્રો, મજામાં ને? આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષી હાજર છે આપના ફેવરિટ કાર્યક્રમની સાથે, જેનું નામ છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. હેલો
4: હેલો,
1: કોણ વાત કરી રહ્યા છો?
4: જસ્કોઈ તાલુકાના અમદાવાદ જિલ્લાના સુરેશભાઈ વાત કરું છું, દ્વિતીયા ગામથી.
1: જી સુરેશભાઈ, જણાવો આપના વિશે.
4: એમાં એવું છે, મને તમારા કાર્યક્રમો બધા જ ગમે છે. વીર ભારતીના કાર્યક્રમો બધા જ સાંભળું છું. આપકે ફનકાર, છાયા ગીત, પછી આપકી ફરમાઇશ આપતી હતી, આપકી ફરમાઇશ સાંભળતો હતો, પછી મન ચાહે ગીત, પછી સદાબહાર નગમે, સખી સહેલી, બધા જ કાર્યક્રમો ટોટલી હું સાંભળું છું. હેલો ફરમાઇશ પિટારામાં આવે છે ને, બધા જ કાર્યક્રમો હું સાંભળું છું.
1: આપ સતત રેડિયો સાંભળતા રહો છો, એનો મતલબ એવો ને?
4: આ રેડિયો મારી જોડે જ છે અત્યારે.
1: અચ્છા, બરાબર છે.
4: રેડિયો તો 24 કલાક સવારે 6 વાગે ચાલુ કરી દઉં, તે રાત્રે 11 વાગ્યા સુધી રેડિયો, એક દોઢ વાગ્યા સુધી રેડિયો હું સાંભળું છું. 1 વાગ્યા સુધી નાનપણથી 5 વર્ષનો હતો ત્યારથી હું રેડિયો હું સાંભળું છું.
1: અત્યારે આપની ઉંમર કેટલી થઈ?
4: અત્યારે તો આપની ઉંમર 30 વર્ષ છે. છેલ્લા લગભગ

0: જાણીને અમને ખૂબ જ આનંદ થયો, કારણ કે આપ જેવા શ્રોતાઓ છે એના લીધે જ અમને ઉત્સાહ વધારે આવે છે અમારા કાર્યક્રમોને રજૂ કરવામાં. આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
1: એક મારે ગીતની ફરમાઈશ કરવી હતી, પણ ગઈ વખત મેં કોલ કર્યો હતો, પણ ગઈ વખત મારી ગીતની ફરમાઈશ નથી આપી તમે, એટલે આપો તો જરૂરથી મારી ગીતની ફરમાઈશ કરી દેજો.
0: ચોક્કસથી આપીશું, કારણ કે એટલા બધા શ્રોતાઓના કોલ આવતા હોય છે અને દરેકની સાથે સંવાદ કરીને ક્યારેક એવું બને કે સમય અમને પરમિશન ન આપતો હોય ને એટલા માટે અમે તમારું કોલ અંદર ઇન્ક્લુડ ના કરી શક્યા હોઈએ, તો એના માટે અમે ક્ષમા પ્રાર્થી છીએ.
1: આપનું નામ જાણી શકું છું? આપનું નામ શું છે?
0: મારું નામ છે સાક્ષી.
1: ઓકે, તો મારું નામ છે સુરેશ. મારે ગીતની ફરમાઈશ કરવી છે. પિક્ચર નું નામ છે સાજન કા ઘર, પિક્ચર નું ફિલ્મ નું નામ છે, બરોબર. અને ગીતના શબ્દો છે, અપની ભી જિંદગી મેં ખુશી

0: હેલો,
1: હેલો હેલો હેલો, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવો.
0: આપણે અમદાવાદ આકાશવાણી અમદાવાદથી બોલો.
1: જી, આકાશવાણી અમદાવાદથી વાત કરી રહ્યા છે. આપનું નામ?
0: હું જયેશભાઈ પંચાલ બોલું. તમે કોણ? હિનાબેન બોલો.
1: હું સાક્ષી વાત કરું છું.
0: સાક્ષીબેન, મેં તમારો અવાજ સવારે સવારે કાર્યક્રમમાં ઘણી વાર સાંભળું છું.
1: ધન્યવાદ. કેવું લાગે આપને સવારે સવારે કાર્યક્રમ?
0: બહુ સરસ લાગે છે. અને તમે જે સવારે સવારે કાર્યક્રમમાં જૂના ગીતો વગાડો છો ને, એ સાંભળવાની બહુ મજા આવે છે સવાર સવારમાં. એટલે શું છે કે આવી રીતે તમે કોઈ કલાકારોની પુણ્યતિથિ હોય કે જન્મદિવસ હોય ને, તો તમે આવો સવારે સવારે કાર્યક્રમમાં આપતા રહેજો.
1: ચોક્કસથી અમે પૂરતો પ્રયાસ કરીએ છીએ કે અમે અમારા શ્રોતાઓને મીઠી મીઠી વાનગીઓ જ ગીતો દ્વારા અને માહિતી દ્વારા પીરસીએ.
0: ચોક્કસ. અને તમે ગીતો તમે સારા આપો છો. તમને જય ભારતી કાર્યક્રમમાં બી મેં સાંભળ્યા છે ઘણી વાર.
1: ધન્યવાદ, આપે મને સાંભળી છે.
0: ચોક્કસ. અને આજે તમારા આકાશવાણી અમદાવાદમાં જે હિનાબેન મોદી સમાચાર જે વાંચી સંભળાવે છે ને રેડિયો પર, એ સાંભળવાની ખુબ મજા આવે છે.
1: જી જી જી.
0: અને એમાંથી બધું ઘણું બધું જાણવા મળે છે, વાવાઝોડા, વરસાદની અને સરકારની યોજના જે છે એ બધું અમને હિનાબેન મોદી જણાવે છે રેડિયોના માધ્યમથી.
1: જી જી, બિલકુલ બિલકુલ. અમને ખૂબ જાણીને આનંદ થયો કે આપ જે શ્રોતાઓ અમારા કાર્યક્રમ નિયમિતપણે સાંભળો છો અને અમને જણાવો પણ છો.
0: હા, અને સાક્ષીબેન, મારો જે માધ્યમ છે ને, મારા માટે તો રેડિયો જ મારા માટે તો મારું માધ્યમ છે. કારણ કે શું છે કે હું આંખે પોતે જન્મથી બ્લાઇન્ડ છું, મને દેખાતું નથી.
1: અચ્છા, તો આપની દિનચર્યા કેવી રહે છે?
0: એમ તો હું મેડમ બ્લાઇન્ડ છું, પણ મેં પોતે સિંગર છું, ભજન નો ગાયક છું, લોકગીત એવું બધું ગાવા જાઉં છું.
1: શું વાત છે, ખુબ સરસ ખુબ સરસ.
0: હા, અને તમે જે અહિયાંથી અમદાવાદ વડોદરા પરથી જે સહિયર કાર્યક્રમ જે લિપિબેન ને અલ્પબેન આપે છે ને, એને સાંભળવાની પણ ખુબ મજા આવે છે. એની તારીફ કરવા માટે બી શબ્દ નથી.
1: જી જી, ધન્યવાદ. આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
0: આપણે જે હમણાં સંગીતકાર મદન મોહન નો જન્મદિવસ હતો ને આપણે 25 જૂને,
1: જી જી,
0: તો એમનું પેલું લતા મંગેશકરે ગાયેલું પેલું અનપડ ફિલ્મ નું ગીત છે ને,
1: જી
0: લે ગયો રે મોરા સાવરિયા.
1: બિલકુલ બિલકુલ સંભળાવીશું. આપને કોઈ મિત્રો ના નામ લેવા ઈચ્છો છો?
0: આપણે મિત્રો મંડળ માં છે ને તે રેડિયો ના માધ્યમ થી મળ્યા છે. આપણે નાનપુરા સુરત થી પિયુષભાઈ મહેતા છે, અને ભાવનગર ના અફજલભાઈ છે, અને આપણા શું કે જિજ્ઞેશભાઈ ખારવા, અમને નવા જ મિત્રો થયા છે ખંભાત ના. ને આકાશવાણી ના જે બેન છે, 90 વર્ષ જે પૂર્ણ થયા છે ને, એના માટે તમને આકાશવાણી ના 90 વર્ષ પૂર્ણ થયા છે એટલે એના માટે તમને ખુબ ખુબ શુભેચ્છા.

0: માંગુ છું અને તમારો કાર્યક્રમ જે ફોનિંગ કાર્યક્રમ છે તે આ રીતે જ પ્રગતિ કરતો રહે અને આગળ વધતો રહે અને સમય વધતો રહે એવી અમારા તરફથી તમને બી શુભેચ્છા એલામ સર ભાઈઓ અને બહેનોને.
1: ખૂબ ખૂબ ધન્યવાદ આપનો, કારણ કે આકાશવાણીના જે 90 વર્ષ છે ને એનો મોટા ભાગનો શ્રેય અમારા શ્રોતાઓને જાય છે. અમારા શ્રોતાઓને કારણે જ આકાશવાણી આજે અડીખમ ઊભું છે.
0: હા, પણ એમાં આવ્યું ને કે બેન તમે જો હોય ને તો જ અમે કાર્યક્રમ સાંભળી શકીએ. તમે ના હોય અને કાર્યક્રમ ના પીરસતા હોય તો અમને સાંભળવા જ ના મળશો. એટલે તમારો એમ તમારા ફાળે જ જાય. મેન જે છે એ તમારા જેવા બહેનો અને ભાઈઓનો એલાઉન્સર જે એલાઉન્સમેન્ટ કરો છો એમનું ખાસ વધારે કામ છે. એટલે એમનો ફાળો વધારે છે. એટલે તમે જે કાર્યક્રમ પ્રસ્તુત કરો છો તે જ અમને સાંભળવા મળે છે. અને તમે કાર્યક્રમ ના પીરસતા હોય તો અમને સાંભળવા જ ના મળતો હોય.
1: જી જી, એ વાત આપની બિલકુલ સાચી છે, બિલકુલ સાચી.
0: હા, અને તમે અહીંયાથી ભજનો ને લોકગીતો પ્રસ્તુત કરો છો ને એ બી અમે સાંભળીએ છીએ. એટલે ખરેખર તો તમારે ફાળો જાય છે. એટલે તમને અમારા તરફથી શુભેચ્છા.
1: ખૂબ ખૂબ ધન્યવાદ. આપને સંભળાવ્યા આપની પસંદનું આ ગીત.
0: ઓકે, આવજો
1: આવજો.

0: હેલો હેલો
1: હેલો હેલો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કોણ વાત કરી રહ્યા છો?
0: હા, હું સુભાષભાઈ માનિકલાલ ભાવસાર બાપુનગર થી બોલું છું.
1: જી, આપ શું કરી રહ્યા છો?
0: હું અહિયાં મંદિરે દર્શને આવ્યો, ચકડી માર્યા.
1: અચ્છા, શંકર દાદા ના મંદિરે દર્શન કરવા આવ્યા છો?

0: મહાદેવ નું ગીત લગાવતો સારું.
1: ચોક્કસથી જણાવો આપની પસંદ નું ગીત.
0: જય જય શિવ શંકર કાંટા લગે ન કંકર.
1: સંભળાવીએ આપને આપની પસંદ નું આ ગીત.

0: હેલો,
1: હેલો,
0: નમસ્કાર. કોણ વાત કરી રહ્યા છો?
1: હર્ષદ ગાયત્રી નગરથી નંદુબેન બોલું છું.
0: સ્વાગત છે આપનું હેલો હેલો કાર્યક્રમમાં. આપ શું કરી રહ્યા છો હાલ?
1: હું, મારી ઉંમર 18 વર્ષની છે. હું સિલાઈ કામ કરું છું મશીન ઉપર.
0: સિલાઈ કામ કરો છો? શું બનાવો છો આપ સિલાઈ કરીને?
1: બ્લાઉઝ બનાવું, ડ્રેસ બનાવું.
0: અચ્છા, કેટલા વર્ષોનો અનુભવ છે આપનો?
1: 40 વર્ષથી લગભગ સિલાઈ કામ કરું છું અને 68 વર્ષ મારા છે અને 45 વર્ષથી લગભગ રેડિયો સાંભળું છું.
0: 45 વર્ષથી રેડિયો સાંભળો છો અને 40 વર્ષથી સિલાઈ કામ કરી રહ્યા છો, એટલે સિલાઈમાં તો આપ માસ્ટર હશો જ. અને સિલાઈ કરતા કરતા રેડિયો સાંભળતા રહો છો?
1: મારા મશીન ઉપર રેડિયો ચાલુ જ. મારી જોડે 3 રેડિયા છે બેન.
0: ઓહો, શું વાત છે. 3 રેડિયો એક સાથે ચાલુ કરો કે એક પછી એક ચાલુ કરો?
1: ના ના, ઉપર છે એક, હું સુઈ જઉં ત્યાં છે એક, નીચે છે એવી રીતે.
0: અચ્છા, એટલે આપ જે જે જગ્યા ઉપર ઘરમાં જાઓ છો ત્યાં દરેક જગ્યા પર આપણે રેડિયો રાખ્યો છે.
1: રેડિયો નો ખુબ શોખ છે મને સાંભળવાનો,
0: એટલે રેડિયો થી વિખોટા નહીં પડવાનું, બરાબર ને?
1: નહીં નહીં, ના ના,
0: ખુબ સરસ, ખુબ સરસ. સાંભળીને આનંદ થયો.
1: રેડિયો ચાલુ જ હોય મારી જોડે.
0: અચ્છા, અને સિલાઈ કરતા કરતા જયારે આપ રેડિયો સાંભળતા હોય ત્યારે આપને મજા પણ આવતી હશે ને સિલાઈ કરવામાં?
1: મજા આવે, જોડે જોડે ગુનગુનાવું પડે રેડિયો માં ગીત આવતા હોય તો.
0: અરે વાહ, કયા પ્રકારના ગીતો સાંભળવા ગમે આપને?
1: મને જૂના પિક્ચર ના બહુ ગીતો.
0: જૂના પિક્ચર ના ગીતો વધારે ગમે છે.
1: ભજનો ગમે, લોકગીતો ગમે.
0: અને વિવિધ ભારતી અને આકાશવાણી પરથી જે કાર્યક્રમો પ્રસારિત થાય છે તેમાંથી કયા કાર્યક્રમો આપને વધારે ગમે?
1: બધા લગભગ, આમ તો મોસ્ટલી બે કાર્યક્રમો સાંભળું છું.
0: સૌથી વધારે કયો ગમે?
1: હેલો હેલો કાર્યક્રમ છે, સહિયર કાર્યક્રમ છે, એ બધા કાર્યક્રમો સાંભળું છું.
0: હેલો હેલો કાર્યક્રમ ને સહિયર કાર્યક્રમ આપને સાંભળવો ગમે?
1: હું સહિયર નો નિયમિત પત્ર મિત્ર છું. સહિયર
0: સહિયર કાર્યક્રમ અને હેલો હેલો કાર્યક્રમ માં અમે શ્રોતાઓ સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકીએ છીએ, એટલા માટે આપને વધુ ગમે છે કાર્યક્રમ.
1: હા હા.
0: અને રેડિયો તો તમે નિયમિત સાંભળો જ છો, તમે કહો છો કે સિલાઈ કરતા કરતા તમે રેડિયો સાંભળો છો, પણ રેડિયો સાંભળતા સાંભળતા તમે ફોન તમારો સાંભળશો જયારે ત્યારે તમને વધારે આનંદ આવશે, બરાબર ને? કેમ કે રેડિયો પર જયારે બીજાનો અવાજ સાંભળીએ એ જો આપને ગમતો હોય તો પછી આપણો પોતાનો અવાજ આવે એ તો ગમે જ ને?
1: ખુબ આનંદ થાય પણ.
0: બિલકુલ બિલકુલ બિલકુલ.
1: રેડિયો તો છે જીવનમાં ઘણો ઉપયોગી છે આપણા, બરાબર?
0: બિલકુલ ઉપયોગી છે. આપને રેડિયો કઈ રીતે ઉપયોગી થયો આટલા વર્ષોમાં મને જણાવો.
1: જો રેડિયો, જો આપણે વાવાઝોડું આવતું હોય, કોઈ ભૂકંપ આવતો હોય, કોઈ વરસાદની આગાહી હોય, એ દરેક આપણને રેડિયોમાં જાણવા મળે છે. દેશ વિદેશના સમાચારો પણ જાણવા મળે રેડિયોમાં.
0: બિલકુલ, સમાચાર પણ સાંભળવા મળે, માહિતી પણ જાણવા મળે અને સાથે મનોરંજન પણ પૂરું પાડે.
1: મનોરંજન પણ, લોકગીત છે, લોક વાર્તા છે, લગભગ બધું સાંભળું છું અને ગમે છે બધું મને. દિવાળી બેન ભીલનું મને કોઈ પણ ભજન સંભળાવજો.
0: ચોક્કસથી આપને સંભળાવીએ આપની પસંદનું આ ભજન.

0: હેલો
1: મેડમ, કેમ છો?
0: હું મજામાં છું, આપ કેમ છો?
1: મજામાં છે.
0: ક્યાંથી વાત કરી રહ્યા છો?
1: ભચાઉથી બોલું છું, રાહુલ ઠક્કર. કેવો અમદાવાદમાં વરસાદ છે કે નહીં?
0: રાહ જોઈ રહ્યા છે અમદાવાદીઓ વરસાદની.
1: અહીંયા છે, અહીંયા બહુ ગરમી છે.
0: સવાર અને સાંજ નિયમિતપણે આપ રેડિયો સાંભળો છો?
1: ખેડૂત નું આવી પછી બાલ સભા.
0: જી, કયું ગીત આપ સાંભળવા ઈચ્છો છો?
1: સૂર્ય ફિલ્મ નું ગીત સાંભળું. હા, ભગવાન કરા નથી. હા, નામ લઈ લઉં મિત્ર ના.
0: ચોક્કસ થી.
1: દેવસી મારી આ ભત્રીજી છે ધ્યાની, અને ચેતન અમારા મમ્મી નામ અમૃત બેન દીપા, અમારા બધા ના ગીત સાંભળ્યું. સંભળાવી દેજો.
0: સંભળાવીએ આપને આપની પસંદ નું આ ગીત.
1: થેન્ક યુ બેન,
0: વેલકમ.

0: હેલો, નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો?
1: કેમ છો બેન?
0: હું મજામાં છું, આપ કેમ છો?
1: બસ મજામાં. હું ભુજોડી કચ્છ થી રાકીભાઈ વાત કરું બેન.
0: સ્વાગત છે આપનું હેલો હેલો કાર્યક્રમમાં.
1: અમે નિયમિત સાંભળી છીએ બધા કાર્યક્રમ તમારા, હાલ હાલ કાર્યક્રમ સાંભળી, બધા કાર્યક્રમ મહિલા જગત ને બધા સારા હોય છે એમ.
0: બધા કાર્યક્રમો આપને ગમે છે?
1: જી બિલકુલ ગમે છે.
0: આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
1: આજે તો મને ફિલ્મ એકા રાજા રાની છે ને ગોવિંદા વાળું,
0: જી
1: એનો કુમાર સાનુ નલગાયન ની અવાજ માં દિલ કો આરામ દેંગે ગીત હોય તો એ ગીત ચોક્કસ સાંભળવી, બહુ ગમે છે. ને હું ટ્રાય કરતો તો કઈ તમે હમણાં માન લાગ્યો મારો ફોન.
0: ઘણા સમય થી આપ પ્રયત્ન કરી રહ્યા હતા?
1: ઘણા સમય થી દોઢ મહિના થી ટ્રાય કરો,
0: દોઢ બે મહિના થી પ્રયત્ન કરો છો, ત્યારે આજે આપનો ફોન કોલ લાગ્યો છે.
1: જી બિલકુલ. તમે કોણ બોલો?
0: હું વાત કરી રહી છું સાક્ષી.
1: અચ્છા બરોબર. બધા તમારા કાર્યક્રમ સાંભળવા બધા અચ્છા હોય છે, સારા હોય છે, અમને બહુ મજા આવે છે સાંભળવા.
0: ખુબ ખુબ ધન્યવાદ, આપ અમારા દરેક કાર્યક્રમ સાંભળો છો અને અમને ખુબ ગમે કે જયારે શ્રોતાઓ સતત અમારી સાથે જોડાયેલા રહેવા માટે પ્રયત્ન કરતા હોય.
1: અહીંયા વરસાદ કેવું છે અમદાવાદમાં?
0: અમદાવાદમાં અમદાવાદીઓ વરસાદ ની રાહ જોઈ રહ્યા છે, વરસાદ આવતો નથી.
1: ના અહીંયા નથી આવ્યો, અહીંયા અમને ખબર એટલે તમને કહું છું, અમારા કને મોકલો વરસાદ, એમ ગરમી બહુ થાય છે અમને.
0: અમદાવાદીઓ પણ વરસાદ ની ખુબ રાહ જોઈ રહ્યા છે. આપણે ઈશ્વર ને પ્રાર્થના કરીએ કે જલ્દી થી જલ્દી વરસાદ ને મોકલે.
1: બિલકુલ બિલકુલ, વરસાદ મોકલે તો પછી આમ થઈ જાય છે, અમે કામ કરતા કરતા બહુ પસીનો વરે છે એમ.
0: સાચી વાત છે, સાચી વાત છે. ગરમી નું પ્રમાણ દિવસે દિવસે વધતું જ રહ્યું છે. ગરમી થી બચવા માટે આપ શું કરો છો?
1: ગરમી માંથી બચવા માટે બેન શું કરી છે, લીંબુ પાણી બનાવી પી છે, પછી ઠંડક કરી છે.
0: ગરમી નું પ્રમાણ અમદાવાદ માં પણ ખુબ છે, વરસાદ ની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને વરસાદ આવે એવી ઈશ્વર ને આપણે સૌ પ્રાર્થના કરીએ. બરાબર?
1: બિલકુલ બિલકુલ બરોબર. ભલે બેન આવજો.
0: આવજો.

0: હેલો
1: હેલો ઈશાજી.
0: હેલો હેલો, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કોણ વાત કરી રહ્યા છો?
1: હું ખોખરાથી બોલું બેન. મારે ગુજરાતી ગીત સાંભળવું છે.
0: ગુજરાતી ગીત સાંભળવું છે, બોલો. ચોક્કસથી સંભળાવીશું આપને આપની પસંદનું આ ગીત. આપ મિત્રોના નામ લેવા ઈચ્છો છો? બોલો.
1: મારી મિસિસ નું નામ છે દામિની.
0: જી.
1: મારા છોકરા નું નામ છે હન છે અને એક ભાયન છે.
0: ઓકે, સંભળાવીએ આપને આપની પસંદનું આ ગીત.
1: ઠીક છે, થેન્ક યુ.

0: હેલો
1: હેલો
0: હેલો હેલો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવો.
1: હું વેજલપુરથી લક્ષ્મી બોલું છું.
0: લક્ષ્મીબેન, શું કરી રહ્યા છો હાલ આપ?
1: અત્યારે તો હું ગૃહિણી છું.
0: તમે ગૃહિણી છો?
1: ગૃહિણી તરીકે તો સવારે ઉઠીને ઘરનો ચા નાસ્તો કરવાનું, પછી ટિફિન કરવાનું, આ તે સાંજે પાછું એનું એક બપોરે થોડો આરામ કરી લઈએ.
0: બરાબર છે. બપોરે ગરમીનું પ્રમાણ વધારે હોય એટલે અત્યારે આરામ કર્યા સિવાય ચાલે નહીં. બરાબર છે.
1: આજે પેલું તુમ બે સહારા હો તો કિસી કા સહારા બનો એ ગીત સંભળાવજો ને જરા.
0: ચોક્કસથી સંભળાવીશું આપને આપની પસંદનું ગીત. ગૃહિણી અવાજ સાથે આપ રેડિયો પણ સાંભળો છો?
1: હા, દરરોજ સાંભળું.
0: રસોડામાં હોઉં
1: ત્યારે મારો રેડિયો ચાલુ હોય.
0: અચ્છા, એટલે રસોડામાં જયારે તમે રસોઈ બનાવતા હોવ ત્યારે તમારો સાથીદાર છે રેડિયો, એમ ને? ખુબ સરસ. અને તમને સાંભળતા સાંભળતા મજા આવે રસોઈ કરવાની?
1: ટાઈમ નીકળી જાય, ખબર ના પડે.
0: ગૃહિણીઓ લગભગ મોટા ભાગનું ઘરનું બધું જ કામ જાતે કરતી હોય ત્યારે એવું લાગે કે થાક લાગ્યો, પણ કદાચ રેડિયો સાંભળતો થાક ઉતરી જાય.
1: ઉતરી જાય ને.
0: શું વાત છે, ખુબ સરસ. સંભળાવીએ આપને આપની પસંદનું આ ગીત. હેલો હેલો કાર્યક્રમમાં ફોન કરવા બદલ આપનો આભાર.
1: ઓકે, થેન્ક યુ.

0: અને આ ગીત સાથે આજનો આ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો અહીં સમાપ્ત થાય છે.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો,
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
0: આશા છે કે આજનો આ કાર્યક્રમ આપ સૌને ગમ્યો હશે. અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10-11 વાગે અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો, 079-2754-1942. આ નંબર પર અમને ફોન કરો, અમારી સાથે સંવાદ કરો અને સાંભળો તમારી પસંદગીના ગીતો. તો શ્રોતા મિત્રો, હવે આપો આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષીને રજા. સ્ટે હેપી એન્ડ હેલ્ધી. બાય.

વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારનો સમય ઘડિયાળ બતાવી રહી છે, થોડી જ વારમાં 11 વાગવાના છે. સાંભળીશું મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની બે દિવસની મુલાકાતે. આંધ્રપ્રદેશની કેન્દ્રીય આદિજાતિ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષા

0: દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણ પાછા ખેંચ્યા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો તમામ કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓને શેરી શ્વાનના હુમલા અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ગૃહમંત્રી અમિત શાહે હુલ દિવસ નિમિત્તે સંથાલ વિદ્રોહના અમરવીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપી. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે વડોદરામાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત ટીકા કરી. ભારતીય સેનાએ ચીનની સેના દ્વારા તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરીને કેમ્પ બનાવ્યા હોવાના મીડિયા અહેવાલને ફગાવ્યા. શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હોવાના અહેવાલને ભારતે નકારી કાઢ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ દેશોના રાજદૂત સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગે ચર્ચા કરી. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહન સાથે પેટ્રોલિંગ કરશે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદ અર્પણ. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે ફાયર પ્રણાલી અને જરૂરી ફાયર એનઓસી વિના ચાલી રહેલા 3 ટ્યુશન ક્લાસ સીલ કર્યા. ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન 16મા સ્થાપના દિવસની ઉજવણી સાથે નવા શૈક્ષણિક ભવન અને હોસ્ટેલ બિલ્ડિંગના નિર્માણ માટે ભૂમિપૂજન અને તકતી અનાવરણ સમારોહ યોજાયો. અને મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો બાદ વાપી કાળિયાકુવા બસ સેવા શરૂ કરાતા ગામલોકોમાં ખુશી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર, અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. દિલ સે કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને આપની રેડિયો સખી આરજે ઈશાના નમસ્કાર. મિત્રો, આજના દિલસે કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ સફર વિશે. સફર એટલે કે માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું એટલું જ નહીં, પરંતુ જીવનની દરેક પળને માણવી. દરેક અનુભવ, દરેક પડકાર અને દરેક ખુશી આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે. અને કહેવાય છે ને કે મંઝિલ કરતાં પણ વધુ સફર સુંદર હોય છે, અને એટલે જ આપણને સફર જીવતા શીખવે છે. ખરેખર આવતીકાલ શું લઈને આવશે એ વિશે કોઈ જાણતું નથી, પરંતુ આજની દરેક પળને આપણે દિલથી જીવીએ, સફરને માણીએ અને જીવનનો આનંદ લઈએ. દિલસે કાર્યક્રમનું સૌ પ્રથમ ગીત છે કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ અંદાઝનું. સંગીત આપ્યું છે શંકર જયકિશન અને બોલ લખ્યા છે હસરત જયપુરીએ.

મિત્રો, જીવનનો સફર માત્ર ખુશીઓથી જ ભરેલો નથી હોતો. આ સફરમાં ક્યારેક હાસ્ય મળે છે તો ક્યારેક આંખોમાં આંસુ પણ આવી જાય છે. હા, કેટલીક વ્યક્તિઓ આપણો લાંબો સાથ આપે છે તો કેટલીક માત્ર યાદો બનીને રહી જાય છે. સમય અને સફર ક્યારેય કોઈ માટે અટકતા નથી, તેથી દરેક સંબંધને પ્રેમ અને માન આપો. દિલ સે કાર્યક્રમમાં હવે સાંભળશો આપકી કસમ ફિલ્મનું આ ગીત. સ્વર આપ્યો છે કિશોર કુમારે. આ ગીતને સંગીતથી સજાવ્યું છે આર ડી બર્મને અને બોલ લખ્યા છે આનંદ બક્ષીએ.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

સફર ત્યારે વધુ યાદગાર બની જાય છે જ્યારે કુદરતનો સાથ હોય, મનમાં નવી આશાઓ હોય અને દરેક રસ્તો નવી ખુશીઓ તરફ આપણને લઈ જતો હોય. જીવનમાં પણ દરેક સફર આપણને કંઈક ને કંઈક નવું શીખવી જાય છે, નવી યાદો આપી જાય છે અને સુંદર રસ્તાઓ કરતાં સુંદર દ્રષ્ટિકોણ આપણા સફરને વધુ આનંદમય બનાવી દે છે. મિત્રો, આ લાગણીને શબ્દો અને સંગીતમાં વ્યક્ત કરતું ગીત સાંભળીએ. ફિલ્મ મધુમતીનું સ્વર આપ્યો છે મુકેશે, સંગીતકાર સલીલ ચૌધરી અને ગીતકાર શૈલેન્દ્ર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મિત્રો, સફર ક્યારેક રસ્તાઓનો હોય છે તો ક્યારેક મનમાં. કેટલીક મુસાફરીઓ આપણને નવી

જગ્યાઓ સુધી લઈ જાય છે, જ્યારે કેટલીક આપણને પોતાની જ ઓળખ સુધી પહોંચાડે છે. જીવનમાં ઘણી વખત આપણને કોઈ મંજિલની શોધમાં આપણે નીકળીએ, પરંતુ એ સફર દરમિયાન મળેલા અનુભવો જ આપણને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવે છે. હવે સાંભળશો અરિજિત સિંહના સ્વરમાં જબ હેરી મેટ સેજલ ફિલ્મનું આ ગીત, સંગીત પ્રીતમનું અને બોલ ઇરશાદ કામિલના.

મિત્રો, સફર માત્ર મુસાફરીની વાત જ નથી કરતું, પરંતુ આપણા સપનાઓ, આત્મશોધ અને જીવનને પોતાના અંદાજમાં જીવવાની પ્રેરણા પણ આપે છે. દરેક સફરની પોતાની એક કહાની હોય છે અને એ જ કહાની આપણા જીવનને સુંદર બનાવે છે. દિલ સે કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો. લકી અલીના સ્વરમાં તમાશા ફિલ્મનું સંગીત આપ્યું છે એ આર રહેમાને અને શબ્દ લખ્યા છે ઇરશાદ કામિલે.

અને મિત્રો, આ સાથે જ દિલ સે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની આપની રેડિયો દોસ્ત આરજે ઈશાને રજા આપશો. પરંતુ જીવનમાં એક વાત યાદ રાખજો કે જીવનના દરેક સફરને આપણે દિલથી માણીએ, જાણીએ, એમાંથી કંઈક નવું શીખીએ, આવકારીએ અને જીવનના દરેક સફરને યાદગાર બનાવીએ. નમસ્કાર.

6.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે અને હવે પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. તરન્નુમ કાર્યક્રમનું સૌ પ્રથમ ગીત સાંભળશો બાઝી ફિલ્મનું, ગીતા દત્ત અને સાથીઓના સ્વરમાં, સંગીત SD બર્મનનું અને શબ્દ સાહિર લુધિયાનવીના.

મિત્રો, હિન્દી ફિલ્મ સંગીતને મધુર ધૂનોથી સમૃદ્ધ બનાવનાર પ્રખ્યાત સંગીતકાર કલ્યાણજી વીરજી શાહની આજે જન્મજયંતિ છે. સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજી તરીકે તેમણે ભારતીય ફિલ્મ સંગીતને અનેક અવિસ્મરણીય રચનાઓ ભેટ આપી છે. ભારતીય અને પશ્ચિમ સંગીતનો સુંદર સમન્વય, નવીન પ્રયોગો અને હૃદયસ્પર્શી ધૂનો તેમની વિશેષ ઓળખ બની છે. હવે આપ સાંભળશો લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં સરસ્વતી ચંદ્ર ફિલ્મનું આ ગીત. શબ્દ ઇન્દિવીરના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ.

મિત્રો, હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં બાબુલ ફિલ્મનું આ ગીત, સંગીત નૌશાદનું, શબ્દ સકિલ બદાયુનીના.

મિત્રો, હવે સાંભળશો કલ્યાણજી આનંદજીએ સંગીતબદ્ધ કરેલું આ ગીત મુકેશના સ્વરમાં ફિલ્મ સરસ્વતી ચંદ્રનું, શબ્દ ઇન્દિવીરના.

મિત્રો, તરન્નુમ કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો. આશા ભોંસલેના સ્વરમાં ઉમરાવજાન ફિલ્મનું, સંગીત ખૈયામનું અને શબ્દ શહિયારના.

અને મિત્રો, આ ગીત સાથે જ આજનો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અહીં સમાપ્ત થાય છે. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર. મિત્રો, અત્યારે બપોરના 12 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની 2 દિવસની મુલાકાતે આંધ્રપ્રદેશની કેન્દ્રીય આદિજાતિ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે વડોદરામાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે શીખ ધર્મના 6ઠા ગુરુ ગુરુ હરગોવિંદ સાહેબજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસાવી

0: વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ ભારપૂર્વક જણાવ્યું. ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ રહેલા સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર અપાયું. સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર લાદવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે આવતીકાલથી જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓની માલિકીના પેટ્રોલ પંપ પર આ પ્રતિબંધ લાગુ નહીં થાય. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા માર્ગ અને પવિત્ર ગુફા તરફ જતા બંને માર્ગો પર વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. શાંતિ સમજૂતી દિવસના 40મા વર્ષ પ્રસંગે મિઝોરમના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય હવે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. યુરો બેન્કે ગ્રીસથી ભારતમાં સરહદ પારની નાણાકીય ચૂકવણી માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનના પક્તિકા અને કુનાર પ્રાંતમાં પાકિસ્તાનની લશ્કરી હવાઈ હુમલાની ટીકા કરી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નવી શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે ધોરણ 9 અને ધોરણ 10ના અભ્યાસક્રમ તેમજ વિષય માળખામાં ફેરફાર કર્યા. પંચમહાલના ગોધરામાં 4000થી વધુ વિદ્યાર્થીઓને સીપીઆર અને પ્રાથમિક સારવારની તાલીમ અપાઈ. અને આગામી દિવસોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં નૈઋત્યના ચોમાસાને આગળ વધવા પરિસ્થિતિ અનુકૂળ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: મિત્રો, આપ જોડાયેલા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. અને હવે સાંભળશો અમારા આજે હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. મિત્રો, હમણાં જ બપોરે 12:05 આપ સાંભળશો અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ યાદો કી મહેફિલ. ત્યારબાદ બપોરે 1 વિવિધ ભારતી મુંબઈ પરથી પ્રસારિત થશે કાર્યક્રમ સુરીલા સફર. ત્રિવેણી કાર્યક્રમ વિવિધ ભારતી મુંબઈ પરથી રજૂ થશે બપોરે 2 અને 2:35 આપ માણી શકશો ગુજરાતી ગીતો. શ્રોતા મિત્રો, બપોરે 3:00 વિવિધ ભારતી મુંબઈ પરથી રજૂ થશે કાર્યક્રમ સખી સહેલી અને 4 આપ સાંભળશો પિટારા સેહતનામા. મિત્રો, સાંજે 5 આપ સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ અને સાંજે 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ આપ માણી શકશો. સાંજે 6 આપ માણશો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. સાંજે 7 વિવિધ ભારતી મુંબઈ પરથી રજૂ થશે કાર્યક્રમ જયમાલા. મિત્રો, રાત્રે 8 વિવિધ ભારતી મુંબઈ પરથી સાંભળશો કાર્યક્રમ હવા મહેલ અને 8:15 આપ સાંભળશો ઝરોખા તેમજ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9 વિવિધ ભારતી મુંબઈ પરથી રજૂ થશે કાર્યક્રમ આપ કે લીએ ફિલ્મ સંગીત આપ સાંભળી શકશો રાત્રે 9:30. મિત્રો, છાયાગીતનો સમય રહેશે રાત્રે 10 જે અમે અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. અને આ ઉપરાંત રાત્રે 10:30 આપ માણી શકશો વિવિધ ભારતી મુંબઈ પરથી કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતા અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, હવે થોડી જ વારમાં બપોરે 12:05 આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી.

0: पुलिस।
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: વિવિધ ભારતી, દેશ કી સુરીલી ધડકન, મિત્રો આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે। બપોરનો એક થયો છે, હવે સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી।

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશના બે દિવસના પ્રવાસે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. યુરો બેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરી ઝડપી બનાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી. અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની બે દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગરમ ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ આવતીકાલે અનંતપુરમુ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના

0: વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ ભારપૂર્વક જણાવ્યું. હરિયાણાના હિસારમાં ખેત બચાવો અભિયાનના સમાપન સમારોહમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સરકાર એક મોબાઇલ એપ્લિકેશન વિકસાવવા પર કામ કરી રહી છે, જે માટી અને જમીનને જરૂરી ખાતરની માત્રા અંગે માહિતી આપશે. તેમણે ખેડૂતોને જમીનના સ્વાસ્થ્યને જાળવવા માટે સંતુલિત રીતે ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવા કહ્યું હતું.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है. तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: શ્રી ચૌહાણે કહ્યું કે સરકાર અલનીનો અસરના કારણે ઓછા વરસાદની અસરને નિયંત્રિત કરવાના રસ્તાઓ શોધી રહી છે. એથેન્સમાં મુખ્ય મથક ધરાવતી યુરો બેંકે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ પહેલ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ સાથે બેંકના વ્યૂહાત્મક સહયોગનો એક ભાગ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે યુરો બેંક ખાતે સેવાઓનો આરંભ ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે યુપીઆઈ હવે ગ્રીસમાં લાઈવ હોવાથી પાત્ર ગ્રાહકો તાત્કાલિક, સુરક્ષિત અને એકીકૃત રીતે નાણાં ટ્રાન્સફર કરી શકે છે. વ્યવહાર ખર્ચ પરંપરાગત ટ્રાન્સફર ખર્ચના એક અંશ સુધી ઘટી જાય છે. ભારતે ઓપરેશન અમિસાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને વધુ ઝડપી બનાવી છે, જે અંતર્ગત અસરગ્રસ્ત લોકોને તબીબી સહાય, કટોકટી રાહત સામગ્રી અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વેનેઝુએલામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ભારતીય સેના દ્વારા સ્થાપિત અસ્થાયી ક્ષેત્ર હોસ્પિટલમાં ભૂકંપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતીય સેના અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેના તેની શક્તિ કોઈ એક વ્યક્તિથી નહીં, પરંતુ તેના સૈનિકો, કમાન્ડરો, નિવૃત્ત સૈનિકો, તેમના પરિવારો અને દેશના નાગરિકોના અતૂટ વિશ્વાસથી મેળવે છે. જનરલ દ્વિવેદીએ આજે નવી દિલ્હીમાં આર્મી ચીફ પદ પરથી નિવૃત્ત થતાં આમ જણાવ્યું હતું. ચાર દાયકાથી વધુ સમયથી ભારતીય સેનામાં સેવા આપવી તે એક મહાન સૌભાગ્ય હોવા પર તેમણે ભાર મૂક્યો હતો.
2: ચાર દશક સે અધિક સમય ભારતીય સેના મેં સેવારત રહેના મેરે જીવન કા સબસે બડા સૌભાગ્ય રહા. ભારતીય સેના કિસી એક વ્યક્તિ વિશેષ સે નહીં, બલ્કિ અપને સૈનિકો, કમાન્ડરો, પૂર્વ સૈનિકો, પરિવારજનો ઓર દેશવાસીઓ કે અટૂટ વિશ્વાસ સે શક્તિ પ્રાપ્ત કરતી. સૌપ્રથમ મેં ભારતીય સેના કે હર સૈનિક શામિલ વીરગતિ પ્રાપ્ત બલિદાનીઓ કો નમન કરતા હું.
0: તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ છેલ્લા બે વર્ષમાં દરેક મોરચે સતત તૈયારી, સંતુલન અને સતર્કતા જાળવી રાખી છે. નવા આર્મી ચીફ જનરલ ધીરજ શેઠને જવાબદારી સોંપતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનરલ શેઠના નેતૃત્વ હેઠળ ભારતીય સેના તેની ભવ્ય પરંપરાઓ, વ્યાવસાયીકરણ અને દ્રઢ નિશ્ચયને જાળવી રાખીને વધુ ઊંચાઈઓ હાંસલ કરશે. તેમના વિદાય સમારંભના ભાગરૂપે આર્મી ચીફ દ્વિવેદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય કોસ્ટગાર્ડના જહાજ સચેતે મેંગલુરુના દરિયાકાંઠે દરિયાઈ શોધ અને બચાવ કામગીરીમાં ભારતીય માછીમારી બોટના 6 માછીમારોને બચાવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ICGએ જણાવ્યું કે ગઈકાલે તોફાની દરિયામાં IFB મંજુ માથાન બોટ ફસાઈ હતી. ત્યારબાદ તમામ બચી ગયેલા લોકોને રિમોટ સંચાલિત લાઇફ બોટનો ઉપયોગ કરીને બચાવવામાં આવ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ પર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિશ્વભરની લોકશાહી સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી બિરલાએ કહ્યું કે સંસદ એ લોકોની આકાંક્ષાઓ, અધિકારો અને વિશ્વાસની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે, જ્યાં વિચારોનું મંથન થાય છે, નીતિઓ ઘડવામાં આવે છે અને રાષ્ટ્રના ભવિષ્યની દિશા નક્કી થાય છે. તેમણે ઉમેર્યું કે એક મજબૂત, સ્વતંત્ર અને જવાબદાર સંસદ જ લોકશાહીની સાચી શક્તિ અને નાગરિકોના અધિકારોના સૌથી મોટા રક્ષક તરીકે સેવા આપે છે.

0: ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે શીખ ધર્મના છઠ્ઠા ગુરુ ગુરુ હરગોવિંદ સાહેબજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે ધર્મ, સંસ્કૃતિ અને માનવીય મૂલ્યોના રક્ષણ માટે સંત સૈનિક પરંપરાનો પાયો નાખવા બદલ ગુરુ હરગોવિંદ સાહેબજીની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ગુરુ હરગોવિંદ સાહેબજીના ઉપદેશો લોકોને શ્રદ્ધાનું રક્ષણ કરવા, પીડિતોની સેવા કરવા, માતૃભૂમિનું રક્ષણ કરવા અને સત્યના માર્ગ પર અડગ રહેવા માટે પ્રેરણા આપતા રહેશે. આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ફ્લેટ નોટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. આઈટી, મેટલ અને પીએસયુ બેન્કમાં નરમાશ જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેમિકલ્સ ક્ષેત્રોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. પાકિસ્તાની લશ્કરે અફઘાનિસ્તાનના પક્તિયા, પક્તિકા અને કુનાર પ્રાંતોમાં કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી છે. 28 જૂનની રાત્રે થયેલા હવાઈ હુમલામાં 36 નાગરિકોના મોત, 163 જેટલા ઇજાગ્રસ્ત અને 3 રહેણાંક મકાનોનો સંપૂર્ણ નાશ થયા બાદ આ ટિપ્પણી આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે તાત્કાલિક આ દુશ્મનાવટનો અંત લાવવા હાકલ કરી અને તમામ પક્ષોને નાગરિકોનું રક્ષણ કરવા અપીલ કરી. યુરોપિયન યુનિયને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને સંયમ રાખવાની હાકલ કરી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસના ચાર્જ ડી અફેર્સ સામે હવાઈ હુમલા અંગે પોતાનો મજબૂત અને સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો. અમેરિકા અને ઇરાનના વિરોધાભાસી નિવેદનોના પગલે દોહામાં આગામી તબક્કાની ઇરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોના રાજદ્વારી પ્રયાસોમાં અવરોધ ઉભો થયો છે. ટ્રમ્પે દોહામાં નવેસરથી વાટાઘાટોના સંકેત આપ્યા બાદ અનિશ્ચિતતા વધી છે. જોકે તહેરાને આ દાવાને નિશ્ચિતપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે હાલમાં અમેરિકા સાથે કોઈ વાટાઘાટોનું આયોજન નથી. ઇરાની અધિકારીઓનું કહેવું છે કે તેમનું તાત્કાલિક ધ્યાન 14 મુદ્દાના સમજૂતી કરારને અમલમાં મૂકવા પર છે. ફિફા વર્લ્ડ કપમાં જર્મનીનો પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 પરાજય થતાં તે અંતિમ 32માંથી બહાર થયું, જ્યારે આ જીત સાથે પેરાગ્વે વર્લ્ડ કપના રાઉન્ડ 16માં આગળ વધ્યું છે. જોસ કેનાલે પ્રથમ સડન ડેથ પેનલ્ટી કિક પર ગોલ કર્યો, જ્યારે મોરોક્કોએ રાઉન્ડ ઓફ 32 મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડને 3-2 પરાજય આપ્યો. અગાઉ જાપાન પર 2-1 વિજય મેળવ્યા બાદ બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશના 2 દિવસના પ્રવાસે. કૃષિક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને ઝડપી બનાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતી દેશ કી સુરીલી ધડકન. મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ સાંભળશો વિવિધ ભારતી મુંબઈ પરથી.

આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી મુંબઈ પરથી કાર્યક્રમ ત્રિવેણી. બપોરે બરાબર 2:15 આપ સાંભળશો દોપહર સમાચાર.

0: જેટલો હિસ્સો ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે ટકાઉ જળચર ઉછેર પ્રથાઓને પ્રોત્સાહન આપીને વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ વિકસાવીને અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિસ્સેદારોને પૂરતી તાલીમ આપીને આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ પર વધુ ભાર મૂકવાનો સમય આવી ગયો છે. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડતા તેમણે આગામી વર્ષોમાં રાજ્ય આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ નિકાસના પાવર હાઉસ તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા IITEના નવા ભવન અને છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું. અંદાજે 127 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ ભવનમાં શૈક્ષણિક ઇમારત, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા તથા પરિસંવાદ કક્ષ તેમજ સ્ટેટ ઓફ આર્ટ લાયબ્રેરી અને સંગ્રહાલય જેવી સુવિધાઓ હશે. સાથે જ વિવિધ રમત માટે મેદાન, આધુનિક સુવિધાઓ સાથેની 600થી વધુ ભાઈઓ તથા બહેનોને સમાવી શકાય તેવા છાત્રાલયનું બાંધકામ હાથ ધરાશે. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું કે IITE જેવી સંસ્થાઓ થકી ભારત રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપીને વૈશ્વિક કક્ષાએ મહત્વની ભૂમિકા ભજવશે.
1: ભારત પાસે માત્ર શિક્ષકો નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપતી એક એવી વિશિષ્ટ યુનિવર્સિટી હોવી જોઈએ. આજે તે સ્વપ્નને વધુ ઊંચાઈએ લઈ જવાની દિશામાં આપણે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ.
0: રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવી 6 શાળાને મંજૂરી અપાઈ છે, જે અંતર્ગત જિલ્લાના શૈક્ષણિક વિકાસને વેગ આપવા ઉના તાલુકામાં પસવાડા, માણેકપુર, કાળાપાણ, ખત્રીવાડા, એલમપુર અને વાંસોજ એમ નવી કુલ 6 સંયુક્ત શાળા તૈયાર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી શાળાઓની મંજૂરીપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી MP બોરિયાને એનાયત કરાયા હતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. નવસારી જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતાં ગરમીમાં રાહત મળી છે. નવસારીના અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે નવસારી, જલાલપોર અને ગણદેવીમાં સારો વરસાદ થયો છે, જ્યારે ચીખલી, વાંસદા અને ખેરગામમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ થયો હતો. દરમિયાન હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. તાપીમાં પણ સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદ વચ્ચે જર્જરિત મકાનની ગેલેરી તૂટી ગયાના અહેવાલ છે. મહેસાણાના બહુચરાજી તાલુકા પંચાયત કચેરીએ આવતીકાલથી લોક ફરિયાદ નિવારણ શિબિર શરૂ કરાશે. લોકોને સરકારી કામો, અરજીઓ અને વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે હવે જિલ્લા કે તાલુકા મથકે નહીં જવું પડે. દર મહિનાની 1-10 તારીખ દરમિયાન દરેક તાલુકા પંચાયત કચેરી ખાતે તબક્કાવાર શિબિર યોજાશે, જેમાં પડતર પ્રશ્નો અને વિવિધ વહીવટી સેવાઓનો સ્થળ પર જ ઝડપી ઉકેલ લાવવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: વિવિધ ભારતી, દેશ કી સુરીલ ધડકન. મિત્રો, આપ જોડાયેલા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. હવે સમય થયો છે કેટલાક ગુજરાતી ગીતો સાંભળવાનો. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં સૌપ્રથમ આપને સંભળાવીએ આરતી મુનશીના સ્વરમાં તુષાર શુક્લની આ શબ્દરચના. સંગીત આપ્યું છે શ્યામલ સૌમિલ મુનશીએ.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હવે સાંભળશો વિરાજ અને બિજલ જોશીના યુગલ સ્વરમાં ઉમાશંકર જોશી દ્વારા રચિત આ ગીત.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપને અંતિમ ગીત સંભળાવીએ. નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાના સ્વરમાં આ ગીતની રચના કરી છે ભાસ્કર વોરાએ.

0: અને આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. મિત્રો, આપ જોડાયેલા છો 96.7 FM પર વિવિધ ભારતી વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને સંગ વિવિધ ભારતી દેશ કી સુરીલી ધડકન. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના બરાબર 3 વાગ્યા છે. હવે સાંભળશો થોડી જ વારમાં વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ સખી સહેલી.
1: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.

0: की सहेली
1: મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સખી સહેલી વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી. વિવિધ ભારતી દેશ કી સુરીલી ધડકન, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને. મિત્રો, બરાબર 4 વાગે આપ સાંભળશો વિવિધ ભારતી મુંબઈ પરથી કાર્યક્રમ પિટારા સેહતનામાં.

FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતામિત્રો, સાંજના 5 થયા છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સરગમ. કાર્યક્રમની શરૂઆત કરીએ રોજા ફિલ્મના આ ગીતથી. ગાયક કલાકાર મિનમિની, સંગીત એ આર રહેમાનનું અને શબ્દરચના પી કે મિશ્રાની.

સરગમ કાર્યક્રમમાં હવે સાંભળશો અંજામ ફિલ્મનું આ ગીત અભિજીતના સ્વરમાં. સંગીતકાર આનંદ મિલિંદ, બોલ સમીરની.

અભિજીત અને અલકા યાજ્ઞિકના યુગલસ્વરમાં હવે સાંભળશો બાદશાહ ફિલ્મનું આ ગીત, સંગીતકાર અનુ મલિક, શબ્દરચના સમીરની.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો દિલ તો પાગલ હૈ ફિલ્મનું આ ગીત, લતા મંગેશકર અને હરિહરનના સ્વરમાં, ઉત્તમ સિંઘનું સંગીત અને આનંદ બક્ષીના બોલ.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ અહીં સમાપ્ત કરીએ છીએ. એફએમ 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. સાંજના 5:30 થયા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની શરૂઆત કરીએ તુષાર શુક્લની આ રચનાથી. ગાયક કલાકારો આરતી અને સૌમિલ મુનશી.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ અહીં સમાપ્ત કરીએ છીએ. એફએમ 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સાંજના 6 થયા છે. રજૂ કરીએ છીએ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆત કરીએ મેરે સનમ ફિલ્મના આ ગીતથી. ગાયક કલાકારો મોહમ્મદ રફી અને આશા ભોંસલે, ઓપી નૈયરનું સંગીત અને મજરૂહ સુલતાનપુરીના બોલ.

ગીત સાંભળશો ગાયક કલાકારો મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર, સંગીતકાર રોબિન બેનર્જી અને શબ્દરચના ફારૂખ કૈસરની.

વક્ત ફિલ્મનું આ ગીત સાંભળશું મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેના યુગલ સ્વરમાં, સંગીતકાર રવિ કિશન, શબ્દરચના સાહિર લુધિયાનવીણી.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગાઈડ ફિલ્મનું આ ગીત હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં, SD બર્મનનું સંગીત, શૈલેન્દ્રની શબ્દરચના.

વો કોન થી આ ફિલ્મનું આ ગીત સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં. સંગીત આપ્યું છે મદન મોહને, ગીતકાર છે રઝા મહેદી અલી ખાન.

એક સપેરા એક લૂંટેરા, આ ફિલ્મનું આ ગીત સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં. ઉષા ખન્નાનું સંગીત, અસદ ભોપાલીનો બોલ.

કિશોર કુમારના સ્વરમાં હવે સાંભળશો કટી પતંગ ફિલ્મનું આ ગીત. સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો હાથ કી સફાઈ ફિલ્મનું આ ગીત, કલ્યાણજી આનંદજીનું સંગીત, ગુલશન બાવરાની શબ્દરચના.

અસલી નકલી આ ફિલ્મનું આ ગીત સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં. સંગીત આપ્યું છે શંકર જયકિશને, શબ્દરચના શૈલેન્દ્રની.

લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો અનપઢ ફિલ્મનું આ ગીત. સંગીતકાર મદન મોહન, ગીતકાર રાજેન્દર કૃષ્ણન.

શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો જ્વેલ થીફ ફિલ્મનું આ ગીત, સ્વર કિશોર કુમારનો, એસ ડી બર્મનનું સંગીત અને શબ્દરચના શૈલેન્દ્રની.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત કરીએ છીએ. FM 96.7 પર આપ જોડાયેલા છો.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે થોડી જ વારમાં જોડાઈએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે કાર્યક્રમ જયમાલા માટે.

શ્રોતા મિત્રો, એફએમ 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ વારમાં બરાબર 7:10 મિનિટે સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. બે દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને થાઇલેન્ડની એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલ વાડાની પસંદગી. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું, મજબૂત અર્થતંત્ર મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો નાખે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCના સમાપન સત્રને સંબોધતા શ્રી સિંહે રસાયણ ઇલેક્ટ્રોનિક્સ જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં મજબૂત હાજરીના કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: આજ અમારા ભારત આત્મનિર્ભરતા કે રથ પર સવાર હોકર વૈશ્વિક કુરુક્ષેત્ર મેં હુંકાર ભર રહા હૈ ઓર મુજે વિશ્વાસ હૈ ઇસમે ગુજરાત ભારત કે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઓર ઇનોવેશન ઇકોસિસ્ટમ કા એક મહત્વપૂર્ણ સ્તંભ બનકર ખડા હોગા ઓર જિસ તરહ સે ગુજરાત અપની રિમાર્કેબલ ગ્રોથ જર્ની વો આગે બઢા રહા હૈ મુજે પૂરા વિશ્વાસ હૈ કે યહ રાજ્ય ભારત કી ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ ઓર ટેકનોલોજિકલ એક્સલન્સ કો આગે બઢાને મેં એક લીડિંગ રોલ પ્લે કરેગા.
0: સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન વર્ષ 2014માં અંદાજે 46,000 કરોડ હતું, જે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1,78,000 કરોડ રૂપિયા થયું છે. શ્રી સિંહે કહ્યું, વડોદરામાં તાતા સમૂહ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા હોવાથી વડોદરા હવે ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની સૈન્ય વિમાન ઉત્પાદન સુવિધાનું ઘર છે, જે દેશની અવકાશયાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે બે દિવસની આ પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે.
2: આજ ચોથી VGRCમાં કુલ 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 3,759 MOU થયા છે અને અંદાજે 1,97,000 રોજગારીની તકો ઉભી થવાની છે. આ રોકાણો ગુજરાતના GDP તથા માથાદીઠ આવકમાં વધારો કરવો અને રોજગારીના નવા અવસર સર્જવાના સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
0: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહે કહ્યું, ગુજરાત પાસે આંતરદેશીય મત્સ્યપાલનની અપાર ક્ષમતા છે. રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં આવેલા તળાવોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને બ્લુ ઇકોનોમીને વેગ આપી શકાય છે. વડોદરામાં VGRCના સમાપન સમારોહને સંબોધતા શ્રી સિંહે ગુજરાતને આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે દેશનું પાવર હાઉસ બનાવવા માટેની વ્યૂહરચના પણ રજૂ કરી હતી. સાથે જ તેમણે રાજ્ય સરકાર, હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોને એકસાથે મળીને ગુજરાતને આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા સમયબદ્ધ આયોજન માટે આહવાન કર્યું હતું. રાજ્યના એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાયો. સોશિયલ મીડિયા સંદેશમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55% વધારીને 58% કરાયું છે. ઉપરાંત વધારેલા ભથ્થાનું એરિયર્સ એટલે કે બાકી રહેતી રકમ પણ તેમને ચૂકવાશે. તેનાથી કર્મચારીઓને 24 કરોડ રૂપિયાથી વધુનો સીધો લાભ થશે. આ અંગેના વિગતવાર આદેશ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ પણ શ્રી સંઘવીએ ઉમેર્યું. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશીરીયાએ દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ CCHFWની 16મી બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે રાજકોટ એઇમ્સમાં અંગોના પ્રત્યારોપણની સુવિધા શરૂ કરવા, ખાદ્ય દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા અને એન્ટીબાયોટિક્સના અનિયંત્રિત ઉપયોગ પર નિયંત્રણ લાવવા કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના ડિજિટલ આરોગ્ય અભિયાનને વેગ આપીને રાજ્યના તમામ નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા અવિરત કાર્યરત રહેશે તેમ પણ શ્રી પાનશીરીયાએ ઉમેર્યું હતું. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ કહ્યું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. ગાંધીનગરમાં ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ 2026ના અમલીકરણ માટે રાજ્યકક્ષાની કાર્યશાળાને સંબોધતા શ્રી દેસાઈએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકજાગૃતિ માટે

0: ના શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યા. તેમણે નવનિર્વાચિત પદાધિકારીઓએ માત્ર વહીવટકર્તા બનીને રહેવાની જગ્યાએ ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવી કાયદાના કડક અમલમાં જવાબદારી સુનિશ્ચિત કરવી પડશે તેમ પણ જણાવ્યું.
1: ખાસ કરીને આ લેગસી વેસ્ટ એટલે કે આ કચરો ભેગો થવો નહીં જોઈએ, ને એટલા માટે આપણે એનું સ્થળ પર જ એનું વર્ગીકરણ કરી દેવું જોઈએ. તો આના અમલ માટેની જવાબદારી સ્વચ્છ ભારત મિશનની નથી, પરંતુ દરેકે દરેક નાગરિકની છે. અને દરેક નાગરિકમાં આપણે એક ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવીએ અને આ મિશનને સફળ બનાવીએ એવી શુભેચ્છા.
0: આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ થેન્નારસને કહ્યું, હવેથી કચરાનું ચાર ભાગમાં વર્ગીકરણ ફરજિયાત બનશે. પ્રથમ તબક્કે સરકારી કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં ચાર ડબ્બાની પ્રણાલી લાગુ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાટણના રાધનપુરમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે ત્રણ આરોપી સામે પોલીસ તપાસ હાથ ધરાઈ. ઓપરેશન મ્યુલહન્ટના બીજા તબક્કાના અભિયાન હેઠળ તપાસ દરમિયાન જણાયું કે શ્રમિકોને દર મહિના કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવાતા હતા. ત્યારબાદ પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને સીમ કાર્ડ સહિતની બેન્કિંગ કીટ આરોપીઓ તેમના કબજામાં લેતા હતા. સમન્વય પોર્ટલ પર તપાસમાં એક વ્યક્તિના નામે ચાલતા બે ખાતા સામે દેશના વિવિધ રાજ્યમાંથી 38 સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાનું જણાતા આ ખુલાસો થયો છે. રાજ્યમાં આગામી 6 જુલાઈ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદ થઈ શકે છે તેમ હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: आज गुजरात रीजन में हम हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का थाना में हमने दिए हैं. इसमें जो भारी वर्षा का जो वार्निंग है येलो वार्निंग के साथ दिया गया है और वेरी हेवी का ऑरेंज वार्निंग के साथ दिया गया है. हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है ये है छोटा उदयपुर, बहरूच और नर्मदा. वेरी हेवी रेनफॉल सूरत, नवसारी, दान, बलसर, तापी, दमन और दादरा नगर हवेली के दिया गया. ये जो डिस्ट्रिक्ट हमने अभी बोला है वो हेवी रेनफॉल के साथ भी बारिश होने का संभावना रहेगा 1 जुलाई को.
0: બીજી તરફ સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો, જ્યારે અમરેલીના સાવરકુંડલા અને આણંદના પેટલા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. આ સિવાયના તાલુકામાં 2.5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ થયાના અહેવાલ છે. ડાંગમાં પણ આજે સૌથી વધારે 1.5 ઇંચ જેટલો વરસાદ વઘઈ તાલુકામાં નોંધાયો, જ્યારે આહવા, સુબીર અને સાપુતારા તાલુકામાં વરસાદ થયો. નવસારીમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ જલાલપુરમાં નોંધાયો, જ્યારે ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 1.25 ઇંચ વરસાદ જેટલો નોંધાયો હતો. સુરત અને નવસારી મહાનગરપાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી. સુરતમાં શહેર ભાજપના અધ્યક્ષ પરેશ પટેલે 12 સમિતિના અધ્યક્ષની જાહેરાત કરી, જ્યારે નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કુલસ્થાયી અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલ અને પરિવહન સમિતિના અધ્યક્ષ તરીકે ભાવિન નાયકની નિમણૂક થઈ. થાઇલેન્ડના નાખોન રચ્ચા સીમામાં આવતીકાલથી યોજાનારી 16મી એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડાની પસંદગી થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં રાજલવાડાની સાથે ટીમમાં પસંદગી પામનારા અર્પિતા વાઢેર અને ફોરમ કગથરાને પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ સ્પર્ધામાં એશિયાની કેટલીક મજબૂત યુવા વોલીબોલ ટીમનો સામનો કરશે. રાજ્યના વિવિધ જિલ્લાના રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ. મહેસાણામાં અભિયાન અંતર્ગત 2 દિવસમાં 2,30,000 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ, જ્યારે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ચિકિત્સા વિભાગે પોલિયો રસીકરણ અભિયાનના પ્રથમ જ દિવસે 3,567 બાળકોને પોલિયોની રસી પીવડાવી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહેસાણામાં યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં દવા, નાણાકીય, ખાદ્ય ઉત્પાદન અને સેવા સહિતના ક્ષેત્રની 25થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ 500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો. તેના માધ્યમથી યુવાનોએ ખાનગી ક્ષેત્રની નામાંકિત કંપનીઓમાં સીધી પસંદગી પામવાની તક મળી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિએ ઉમેદવારોને તેમની ક્ષમતા વિકસાવવા અને મળેલી તકનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. 2 દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત

ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને થાઇલેન્ડની એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડાની પસંદગી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ અવિનાશ વ્યાસની આ રચના દેવર્ષિ શેઠના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ વારમાં બરાબર 7:50 સાંભળજો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરાર કર્યા. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેન્દ્રીય જનજાતીય યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોને ફક્ત પોતાની પ્રગતિ માટે જ નહીં, પરંતુ નબળા વર્ગોના ઉત્થાન માટે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક શિક્ષિત યુવાને પછાત વર્ગોને આગળ વધારવામાં મદદ કરવી જોઈએ અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યોગદાન આપવું જોઈએ.
1: બસ 2047 તો વિકસિત ભારત બનાને કા હમારા લક્ષ્ય હૈ. મુજે વિશ્વાસ હૈ કે આંધ્રપ્રદેશ કા એક કેન્દ્રીય જનજાતીય વિશ્વવિદ્યાલય અપના સાર્થક સમાવેશી और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: अर्थपूर्ण शिक्षण ना महत्व अंगे राष्ट्रपति ए कहूं के विद्यार्थियों ए शैक्षणिक शिक्षण ने व्यवहारु ज्ञान साथे जोड़वू जोइए अने नवी कुशलता प्राप्त करती वखते तेमना समुदाय संस्कृति अने परंपराओ साथे जोड़ायेला रहेवू जोइए.
1: જનજાતીય વિશ્વવિદ્યાલય છે, વિશેષ રૂપ છે એ અપેક્ષા ભી કી જાતી હૈ કે વે જનજાતીય ભાષા બોલિયા કે સંરક્ષણ પર મિશન મોડ મે કામ કરેંગે. મુજે બતાયા ગયા હૈ કે સંસ્થા કે ટ્રાઇબલ સ્ટડીઝ વિભાગ દ્વારા કુઈ ઓર સાવરા સમેત અનેક જનજાતીય બોલિયો કે ડોક્યુમેન્ટેશન કો લેકર કે ઇસી પ્રકાર સે જમીની કાર્ય કિયા જા રહા હૈ.
0: આ પ્રસંગે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશની જ્ઞાન પ્રણાલીના મૂળ આદિવાસી સમાજમાં છે, જેમણે પ્રકૃતિ, જંગલો, કૃષિ અને પશુપાલનનું અમૂલ્ય જ્ઞાન સાચવ્યું છે. તેમણે કહ્યું કે આ પરંપરાગત જ્ઞાનને સમકાલીન જરૂરિયાતો અનુસાર સ્વીકારવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હુલ દિવસ નિમિત્તે વિદેશી શાસનના અન્યાય સામે અડગ રહીને લડનારા સિદ્ધો કાન્હુ, ચંદ ભૈરવ, ફૂલો જાનો સહિત તમામ બહાદુર આદિવાસી યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે હુલ દિવસ એ આદિવાસી સમુદાયની અસાધારણ હિંમત અને અતૂટ ભાવનાનું શક્તિશાળી પ્રતીક છે, જેમણે માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે આદિવાસી ગૌરવ અને સન્માનના રક્ષણ માટે તેમના સંઘર્ષ અને બલિદાનની ગાથા દેશવાસીઓને ઉર્જા અને પ્રેરણા આપતી રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતના વડોદરામાં આજે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનના સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે મજબૂત અર્થતંત્ર એ મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો છે.
2: આત્મનિર્ભર ભારત કા મતલબ હૈ એક એસા ભારત જો આત્મવિશ્વાસ સે ભરા હુઆ હો ઓર જો દુનિયા કે સાથ બરાબરી કે આધાર પર એક ઇક્વલ પાર્ટનર કે રૂપ મે કામ કરે. हम टेक्नोलॉजी ट्रांसफर और ज्वाइंट वेंचर्स को भी बढ़ावा देते हैं कि इसका फायदा भारत के लोगों को मिले और भारत की अपनी कैपेबिलिटीज का निर्माण भी यहां पर हो. और मुझे विश्वास है कि इसमें गुजरात भारत के डिफेंस मैन्युफैक्चरिंग और इनोवेशन इकोसिस्टम का एक महत्वपूर्ण स्तंभ बनकर खड़ा होगा.
0: શ્રી સિંહે કહ્યું કે વડોદરા ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રનું પહેલું લશ્કરી વિમાન ઉત્પાદન સુવિધાનું કેન્દ્ર છે. ટાટા ગ્રુપ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા છે.
2: 2014 મે હમારા ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન એપ્રોક્સિમેટલી 46,000 કરોડ થા, લેકિન આજ હમારા ડિફેન્સ પ્રોડક્શન બઢકર 1,78,000 કરોડ રૂપિયા તક પહોંચ ચુકા હૈ. ઇસકે અલાવા ભારત કા ડિફેન્સ એક્સપોર્ટ એપ્રોક્સિમેટલી 30

0: 9000 करोड़ का कर लिया है और आत्मनिर्भरता के इस लक्ष्य को प्राप्त करने में गुजरात अपनी बहुत ही महत्वपूर्ण भूमिका का निर्वाह कर सकता है।
1: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન દરમિયાન 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે, જેનાથી આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં 1,97,000થી વધુ રોજગારીની તકો ઊભી થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ FCRA 2.0 પોર્ટલ અને ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા EOCI કાર્ડ લોન્ચ કર્યું। આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે બંને પહેલ નાગરિક સેવાઓમાં સુવિધા કરશે અને FCRA પોર્ટલ દ્વારા દાન મેળવનારાઓને આવતી મુશ્કેલીઓનો ઉકેલ આવશે। તેમણે કહ્યું કે જ્યારે ઈરાદો સ્પષ્ટ હોય, નીતિ પારદર્શક હોય અને ટેકનોલોજીને અપનાવવાની માનસિકતા હોય, ત્યારે પ્રામાણિક લોકો માટે તમામ પ્રકારના શાસન સરળ બને છે। તેમણે ભાર મૂક્યો કે ખોટું કરનારાઓ સામે કડક દેખરેખ પ્રણાલી સ્થાપિત થાય છે અને દેશ વધુને વધુ સુરક્ષિત બને છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતે 26થી વધુ દેશો સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરારો પર હસ્તાક્ષર કર્યા છે। તેમણે ગેરકાયદેસર સ્થળાંતર, શોષણકારી પ્રથાઓ, કપટી મધ્યસ્થી અને માનવ તસ્કરીનો સામનો કરવા માટે રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો। નવી દિલ્હીમાં માનવ સંસાધન ગતિશીલતા મંચમાં સંબોધતા વિદેશમંત્રીએ જણાવ્યું હતું, સલામત અને કાયદેસર ગતિશીલતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા ઈ માઇગ્રેટ પ્લેટફોર્મમાં પ્રતિબિંબિત થાય છે, જેની સ્થાપનાથી અત્યાર સુધી 50 લાખથી વધુ ઇમિગ્રેશન મંજૂરીઓ જારી કરી છે। ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત સલામત, વ્યવસ્થિત અને કાયદેસર પ્રવાસન સુનિશ્ચિત કરવા માટે દ્વિપક્ષીય સહયોગની જરૂરિયાતને પણ સમજે છે। વિદેશમંત્રીએ કહ્યું કે ટેકનોલોજીકલ નવીનતા અભૂતપૂર્વ ગતિએ ઉદ્યોગોને નવું સ્વરૂપ આપી રહી છે, વિશ્વ ગહન પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને કૃત્રિમ બુદ્ધિમત્તા, ઓટોમેશન, ડિજિટલાઇઝેશન અને હરિત પરિવર્તન ભવિષ્યના અર્થતંત્ર માટે જરૂરી કુશળતાઓને ફરીથી વ્યાખ્યાયિત કરે છે। જનરલ ધીરજ શેઠે 31મા ભૂમિદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી 4 દાયકાથી વધુ સમય સુધી દેશની સેવા કર્યા બાદ આજે નિવૃત્ત થયા હતા। જનરલ શેઠ પુણેમાં ખડકવાસલા નેશનલ ડિફેન્સ એકેડેમી NDAના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે। તેઓ જનરલ દ્વિવેદીનું સ્થાન લેશે। જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા માટે આવતીકાલે સાંજે નવી દિલ્હી પહોંચશે। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ શિખર સંમેલન બંને પક્ષોને દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા અને મજબૂતીકરણ કરવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક પૂરી પાડશે। મુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રી તાકાઇજીનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે। ફિફા વિશ્વકપમાં મોરક્કો અને પેરાગ્વે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી ચૂક્યા છે। આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થશે। ગઈકાલે મોડી રાતે હ્યુસ્ટનમાં જાપાન પર 2-1થી વિજય મેળવીને બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો ગણાવ્યો। ગુજરાતના વડોદરામાં 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી પર કરાર કર્યા। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।
2: And where was the ball going, Sanjay? You were probably looking at that.

FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ જરોખા અંતર્ગત અમારા હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

થોડી વારમાં સાંભળી શકશો નવા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત.

હવે સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે તારીખ 1 જુલાઈ 2026ને બુધવાર સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, 7:00 ભૂલે બિસરે ગીત, 7:30 હમ હૈ રાહી પ્યાર કે. સવારે 8:15 ત્રિવેણી કાર્યક્રમ, ચિત્રલોક સવારે 8:30, 9:30 આજ કે ફનકાર, 10:02 ગુજરાતી ગીતો કાર્યક્રમ, ધૂમ મસ્તી ધૂમ સવારે 10:30, થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે સવારે 11:02, જૂના હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ તરન્નુમ સવારે 11:30, બપોરે 12:05 યાદો કી મહેફિલ, મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર બપોરે 12:30, બપોરે 1:00 સુરીલા સફર.

બપોરે 2 વાગ્યે ત્રિવેણી કાર્યક્રમ, 2:35 ગુજરાતી ગીતોમાં સુગમ સંગીત આપ સાંભળી શકશો. પિટારા સેલ્યુલોઇડ કે સિતારે 4:00. અમારી સાંજની સભામાં 5:00 હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ, 5:30 સુરીલી સાંજ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર 6:00. 7:00 કાર્યક્રમ જયમાલા. 8:00 કાર્યક્રમ હવા મહેલ. નવા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક 8:15. 9:00 કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત. 10:00 છાયાગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમની શરૂઆત કરીએ સૈયારા ફિલ્મના આ ગીતથી. ગાયક કલાકાર ફહીમ અબ્દુલ્લા.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ચિત્રલોક કાર્યક્રમમાં હવે સાંભળશો ધડક 2 ફિલ્મનું આ ગીત, શ્રેયા ઘોષાલ અને જુબિન નોટિયાલના સ્વરમાં.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન

0: લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: જિંદગી ના મિલેગી દોબારા આ ફિલ્મનું આ ગીત સાંભળશો. ગાયક કલાકાર વિશાલ દદલાણી.

ચિત્રલોક કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો મિશન મંગલ ફિલ્મનું આ ગીત. ગાયક કલાકારો શિલ્પા રાવ, આનંદ ભાસ્કર અને અભિજીત શ્રીવાસ્તવ.

FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 9:30 થયા છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆતમાં વાત કરીએ મૌન વિશે. મૌન એટલે શું? મૌનના બે પ્રકાર છે. એક, વ્યક્ત ન થયાની અભિવ્યક્તિ, અને બીજું, વ્યક્ત થયા પછીની વેદના. મૌનના પ્રકાર પરથી સંબંધની પરિકલ્પના અને ઊંડાણ બંને નક્કી થતા હોય છે. પહેલા પ્રકારમાં વ્યક્તિ સામે હોય કે ન હોય, વાત થતી રહે છે, અને બીજા પ્રકારે વ્યક્તિ સ્વયં સામે હોય કે ન હોય, કોઈ જ ફરક પડતો નથી. પહેલા પ્રકારે ઘણું બધું કહેવાનું હોવા છતાંય કહી શકાતું નથી, પણ સમજી ચોક્કસ જવાય છે, અને બીજા પ્રકારે ઘણું બધું કહેવાનું ટાળવામાં આવે છે. લાગણીના ઊંડાણમાં આંખોથી થતી મૌન વાતચીત

દિલથી ઉઠતી ચિચિયારી છે, જેને ઝીલીને સમજવાની હોય એના કોઈ અંકગણિત ન હોઈ શકે. એ તો માત્ર અનુભૂતિ છે જે અનુભવાય અને જીવી જવાય.

અંતઃકરણથી જોડાયેલા હોય ને એ બે વ્યક્તિત્વ માત્ર નથી હોતા, આત્મીય સંબંધને ઋણાનું બંધન કહેવાય. ઋણાનું બંધન સાથેની વ્યક્તિ આપણી એટલી બધી અંગત હોય છે કે ત્યાં માત્ર વ્યક્ત થવાનું હોય, ત્યાં મપાઈ જવાનો ડર ન હોય પણ પામી ગયાનો અહેસાસ હોય. કોઈ વ્યક્તિ જીવનમાં એવું મળે કે દરરોજ આંખ સામે ન પણ હોય ને તો પણ દિલથી વાત તો થતી જ હોય અને સમજાઈ પણ જતી હોય, વર્ષો પછી મળે તો પણ ભાવનાત્મક જોડાણ આત્મીય જ લાગે છે, એ વ્યક્તિ કે ઋણાનુબંધ કેટલા બધા ખાસ હશે ને કે જે ખાસ અનુભૂતિ કરાવી શકે. અને માટે જ દરેક સંબંધમાં મૌન કયા પ્રકારનું છે ને એ મહત્ત્વનું છે.

કલ્પનાઓ અને યાદ વચ્ચે ઘણો તફાવત પણ છે અને સામ્ય પણ. યાદ આવ્યા બાદ કલ્પનાઓ જે દોટ મૂકે છે ને, એ સંબંધની ઊંડાઈ અને બે વ્યક્તિ વચ્ચેનું જોડાણ દર્શાવે છે એવું ચોક્કસ કહી શકાય. સાથે વિતાવેલો સમય યાદ સ્વરૂપે જ્યારે દિલને સ્પર્શતા વમળ તરીકે ઉભરી આવે ને, ત્યારે કલ્પનાઓનું પણ ઘોડાપૂર સાથે લઈને આવે છે. વીતી ગયેલી ક્ષણોનો ખજાનો જો યાદ કહેવાય તો યાદોના આધારસ્તંભ ઉપર વિશ્વાસની સાથે જકડાઈ રહેવું એ કલ્પના છે. કલ્પનાઓ પણ કેવી મજાની હોય છે નહીં. આપણે અમુક ચોક્કસ રીતે સાથે રહેશું એવો વિશ્વાસ જ્યારે અંતઃકરણથી ઉભરાય ને, જ્યારે ઠલવાય છે ત્યારે વર્ષોના વિરહના પોટલા જોત જોતામાં જ ખુલી જાય છે.

દરેકને જીવનમાં સૌથી વધારે શેની જરૂર હોય છે? સ્વાભાવિક રીતે જ ઘણું બધું વિચાર્યા પછી એક શબ્દ મનમાં ચોક્કસ આવે, અને એ છે પ્રેમ. એવું કહેવાય છે કે ગમતી વ્યક્તિને પહેલીવાર મળ્યા હોય ને એ ક્યારેય ભૂલાતું નથી, અને એ પછી એ જ વ્યક્તિ સતત વ્હાલી લાગવા માંડે છે. વ્યક્તિ પ્રેમમાં આંધળી બની જાય છે એવું ચોક્કસ કહેવાયું છે, પણ હકીકતે વ્યક્તિ પ્રેમમાં ઓગળતી હોય છે. દરેક વાત, દરેક લાગણી દર વખતે અભિવ્યક્ત થાય જ એ બિલકુલ જરૂરી નથી. આંખોથી બોલાયેલી પ્રેમની ભાષા વણકહી જ સમજાઈ જતી હોય છે. વ્યક્તિને પ્રેમ લાગણીનો અહેસાસ, તેના આલિંગનની હૂંફ અને મીઠી મધુરી યાદ જિંદગીભર તરોતાજા રહે છે.

તારું અને મારું મળવું જાણે વાદળનું વરસવું, તારી બાહોમાં મારું હોવું જાણે મારી જાતને હું ઓગાળું. મિલનનું આપણા સાક્ષી છે આ કણકણ, તારી સાથે એમ મહેકું જાણે ખીલવું કમળ. મને ક્યાં ખબર હતી તારી પાસે એ જાદુ છે જે મને મહેકાવી શકશે. તારું મને મળવું જાણે મારી જાતને મારું મળવું, તારી સાથે હસવું જાણે મારા અસ્તિત્વનો હરખ, અને તારી સાથે હોવું મારા ખુદના હોવાનો અહેસાસ. તારી ધડકન હું સાંભળું ને મારી તું, એ જ આપણા મિલનની મધુરતા. સપનામાં તારું હોવું અને તારા જ સપના હોવા એ દિલને કેટલી શાતા આપે છે નહીં. મૌન પણ ચિચિયારીઓ કરશે જ્યારે આપણે મળીશું. તારે સામે હોવા છતાંય તારા સપના જોવા મને વધારે ગમે છે. સપનામાં તું અને તારો એ હેતાળ સ્પર્શ મારા રોમ રોમને મહેકાવી જાય છે. દૂર રહીને પણ દિલની સૌથી નજીક તું છે. તારું જ વાહલ ને તારી જ હૂંફ મને ગજબની શાંતિ આપે છે. આ અશાંત દુનિયાથી દૂર મારા દિલને કંઈક આવી ટાઢક આપે છે.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. એફએમ 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ વારમાં જોડાઈએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે કાર્યક્રમ છાયા ગીત માટે.